આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ ઉપર. આજે છે વિક્રમ સંવત વર્ષ 2082 ને અધિક જેઠ સુદ આથમ ને તારીખ 23 મે 2026 ને શનિવાર. હું વિવક્ષા આપ સૌ શ્રોતા મિત્રોનું અમારી આજની પ્રાતનકાલીન પ્રસારણ સભામાં હાર્દિક સ્વાગત કરું છું. જગતપિતા પરમેશ્વરનો આભાર માનતા આજના આ દિવસની શુભ શરૂઆત કરીએ આ સુવિચાર સાથે. પોતાની જાતને ઓળખવી એ જ જીવનની સાચી સમજ છે.

0: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ ઉપર. શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. सुबह के 6 बजने वाले हैं.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: હર ઘર સૂર્ય ઘર.
3: बात कर रहे हैं मोहम्मद रफी और आशा भोसले की आवाजों में मेरे सनम. इस फिल्म के गाने के साथ मजरू सुल्तानपुरी हैं गीतकार और संगीतकार हैं ओ पी नैयर.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. ભારત અને સાયપ્રસ સંરક્ષણ તથા સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદોને અભેદ બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. આ પ્રસંગે શ્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: यह रोजगार मेला रोजगार सृजन के प्रति प्रधानमंत्री की प्रतिबद्धता को पूरा करने की दिशा में एक महत्वपूर्ण कदम है. यह रोजगार मेला युवाओं को सशक्त बनाने और राष्ट्र निर्माण में उनकी भागीदारी सुनिश्चित करने के लिए उन्हें सार्थक अवसर प्रदान कर रहा है. देश भर में अब तक आयोजित 18 रोजगार मेलों के माध्यम से 12 लाख नियुक्ति पत्र जारी किए जा चुके हैं. यह 19वां रोजगार मेला देश भर में 47 स्थानों पर आयोजित किया जाएगा. इसमें देश के सभी हिस्सों से चयनित नव नियुक्त उम्मीदवार केंद्र सरकार के विभिन्न मंत्रालयों और भागों में नियुक्त होंगे. यह रोजगार मेला देश के विकास में युवाओं की भागीदारी को मजबूत करने की दिशा में एक और बड़ा कदम है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: प्रधानमंत्री नरेंद्र मोदी ने साइप्रस ना राष्ट्रपति निकोस क्रिस्टोडोलिट से આતંકવાદ સામે લડવા માટે બહુપક્ષીય પ્રયાસોને મજબૂત બનાવવા અને સંયુક્ત રાષ્ટ્ર માળખામાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનને વહેલામાં વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા અને અપનાવવા માટે હાકલ કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં બંને નેતાઓ વચ્ચેની વાતચીત પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન યુનિયન દ્વારા જાહેર કરાયેલા તમામ આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સામે મજબૂત અને સંકલિત કાર્યવાહી કરવા વિનંતી કરી છે. બંને પક્ષો સાયબર સુરક્ષા અને ઉભરતી તકનીકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા માટે પણ સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. આ તેમની પહેલી ભારત મુલાકાત છે. શ્રી રૂબિયો નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. તેઓ વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર સાથે વાતચીત કરશે. શ્રી રૂબિયો આગ્રા અને જયપુરની પણ મુલાકાત લેશે. ત્યારબાદ મંગળવારે તેઓ નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી અને જાપાનના વિદેશમંત્રી પણ આ બેઠકમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકમાં ક્વાડના મુક્ત અને સ્વતંત્ર હિંદ પ્રશાંત રિજનને અનુરૂપ ચાલી રહેલી પહેલોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની પણ સંભાવના છે. ભારત આવતા પહેલા શ્રી રૂબિયોએ ભારતને એક મહાન સાથી અને ભાગીદાર ગણાવ્યું અને કહ્યું ઘણા ક્ષેત્રોમાં ભારત સાથે મળીને કામ થઈ શકે છે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદો પર અભેદ બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. નવી દિલ્હીમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના શપથ સમારોહ અને રૂસ્તમજી મેમોરિયલ લેક્ચર સિરીઝને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સ્માર્ટ બોર્ડર કોન્સેપ્ટ હેઠળ વિવિધ ટેકનોલોજીઓને એકીકૃત કરવા માટે કામ ચાલી રહ્યું છે.
2: આને વાલે એક સાલ કે અંદર હી સ્માર્ટ બોર્ડર કોન્સેપ્ટ કે સાથ સીમા સુરક્ષા બલ કી સુરક્ષા મે સભી પ્રકાર કી તકનીક કો લેસ કરકર એક અભેદ બોર્ડર કી હમ સુરક્ષા કી ગ્રીડ બનાને કા કામ આગે બઢ રહા હૈ ઓર બહોત કમ સમય મે ગૃહ મંત્રાલય ડ્રોન રડાર આધુનિક કેમેરાઝ ઓર બાકી સારી તકનીક કે સાથ એક સ્માર્ટ બોર્ડર કે પ્રોજેક્ટ કો લેકર દેશ કે સામને આયેગા.
0: શ્રી શાહે જણાવ્યું કે સરકાર માત્ર ઘૂસણખોરી રોકવા માટે જ નહીં પરંતુ દેશમાંથી દરેક ઘૂસણખોરને ઓળખવા અને હાંકી કાઢવા માટે પણ પ્રતિબદ્ધ છે. ત્રિપુરા, આસામ અને પશ્ચિમ બંગાળની સરકારોએ હવે એવી નીતિઓ અપનાવવી જોઈએ જે ગેરકાયદેસર ઘૂસણખોરીને અટકાવે, તેમ તેમણે ઉમેર્યું. તેમણે સરહદ સુરક્ષા દળને ઘૂસણખોરી અટકાવવા માટે સમાન દ્રઢ અભિગમ અપનાવવા પણ વિનંતી કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. પેટ્રોલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો થયો છે. આ મહિનાની 15 તારીખે પ્રતિ લીટર 3 રૂપિયા, 19 તારીખે 90 પૈસાના વધારા પછી ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. એકંદરે તાજેતરમાં કિંમતોમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે. ઇરાન સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપો પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે આ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને પુરવઠો સ્થિર છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રાલયે નાગરિકોને ગભરાવા નહીં અને વાસ્તવિક જરૂરિયાત મુજબ જ ઇંધણ ખરીદવાની સલાહ આપી છે. મંત્રાલયે જણાવ્યું કે કેટલાક રિટેલ આઉટલેટ્સ પર કામચલાઉ દબાણને સંકલિત વિતરણ પ્રયાસો દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે. મંત્રાલયે વધુમાં કહ્યું કે ઉચ્ચ માંગના વર્તમાન સમયગાળા દરમિયાન જવાબદાર

0: ઉપયોગ અને જાહેર સહયોગ બધાને ઇંધણની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશનમાં સેવા આપતા ભારતીય સૈન્ય અધિકારી મેજર અભિલાષા બરાકને પ્રતિષ્ઠિત 2025 સંયુક્ત રાષ્ટ્ર મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ ઇયર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
1: મેજર અભિલાષા બરાક વર્તમાનમાં લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્ર અંતરિમ બલમાં મહિલા સહભાગિતા દલકી કમાન્ડર કે રૂપમાં ભારતીય બટાલિયનમાં કાર્યરત હૈ. મેજર બરાક ભારતીય સેના કી પહેલી મહિલા લડાકુ હેલિકોપ્ટર પાયલટ ભી હૈ. મેજર બરાક યે પુરસ્કાર પ્રાપ્ત કરને વાલી તીસરી ભારતીય શાંતિ રક્ષક બન ગઈ હૈ. ઇસસે પહેલે મેજર સુમન ગવાની કો 2019 મેં ઓર મેજર રાધિકા સેન કો 2023 યે પુરસ્કાર મિલા થા. વર્ષ 2016 મેં સ્થાપિત યે પુરસ્કાર પ્રતિવર્ષ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનો મેં તૈનાત બલો કે કમાન્ડરો और मिशन प्रमुखों के नामांकनों में से चुना जाता है. भारत संयुक्त राष्ट्र शांति अभियानों में सैनिकों और पुलिस कर्मियों का सबसे बड़ा योगदान देने वाले देशों में शामिल है. समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા હેમકુંડ સાહેબના કપાટ આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાશે. 5,000થી વધુ શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો આજે ગોવિંદઘાટથી ગંગારિયા માટે જવા રવાના થયો છે. ગોવિંદઘાટ ગુરુદ્વારા સમિતિના મેનેજર સેવાસિંહે જણાવ્યું કે શ્રદ્ધાળુઓની પહેલી અરદાસ સાથે હેમકુંડ સાહેબના દરવાજા આજે ભક્તો માટે ખુલ્લા મુકાશે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. હૈદરાબાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 255 રન બનાવ્યા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમની નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 200 રન જ બનાવ્યા. ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આ જીતથી સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા વધી છે. આ ટુર્નામેન્ટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે લખનૌમાં રમાશે. ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને 2.86 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી છે. આ રિઝર્વ બેંક દ્વારા ચૂકવવામાં આવેલા સૌથી વધુ ડિવિડન્ડ પૈકીનો એક છે. ગઈકાલે મુંબઈમાં ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં બેંકના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 623મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાળ.
2: આજના મોટાભાગના સમાચાર પત્રોમાં ભારત સાયપ્રસ વચ્ચે કરાર, રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણી, અનામત અંગે સર્વોચ્ચ અદાલતની ટિપ્પણી, ઇરાન અમેરિકા યુદ્ધ અંગેના સમાચારો જોવા મળી રહ્યા છે. માતા પિતા આઈએએસ હોય તો અનામત શા માટે, સુપ્રીમ આ હેડલાઇન સંદેશ બનાવી છે. આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણી, વિશ્વ 100 સૌથી ગરમ શહેરોમાં 97 ભારતમાં જેવા સમાચાર પ્રથમ પાને જોવા મળે છે. વિશ્વના સર્વોચ્ચ શિખરે ટ્રાફિક જામ, એક દિવસમાં 275 પર્વતરોહકે સર કર્યો એવરેસ્ટ, આ હેડલાઇન ફૂલછાબે બનાવી છે. નવ ગુજરાત સમાચારે ઇરાન યુદ્ધનો અંત હાથમેતમાં મંત્રણા નિર્ણાયક તબક્કામાં શીર્ષક સાથે પ્રથમ પાને પ્રકાશિત કરેલ છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂકપત્રો એનાયત કરશે. ભારત અને સાયપ્રસ સંરક્ષણ તથા સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદોને અભિયત બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આજે સવારે 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. આ કાર્યક્રમ કેન્દ્રિત રહેશે અભિનેત્રી શેફાલી શાહ ઉપર. બરાબર 10 આપ માણશો આપનો ફેવરેટ ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ. પ્રસ્તુત કરશે કલ્પેશ કંસારા. બરાબર 11 કાર્યક્રમ સુરતી સિઝલર. પ્રસ્તુતિ રહેશે વિવક્ષાની. બરાબર 12 આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ.

આજે બપોરે 1 વાગ્યે આપ સાંભળી શકશો સુરીલી સફર, બપોરે 2 વાગ્યે ત્રિવેણી, બપોરે 2:35 સદાબહાર નગમે, બપોરના 3 વાગ્યે મનચાહે ગીત આપ સાંભળશો, બપોરના 3:30 નાટ્ય તરંગ અંતર્ગત નાટક વિજય મોલ, લેખક રવિ શર્મા, નિર્દેશક પ્રસ્તુતકર્તા બીડી માથુર. બરાબર 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. 4:10 બોમ્બે ટોકીઝ અંતર્ગત અભિનેતા લેખક દિગ્દર્શક દેવેન્દ્ર

આજે છે શનિવાર, એટલે સાંજે 6 વાગ્યે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર બાદ સુગમ સંગીતનો સંકલિત કાર્યક્રમ. સાંજે 7 વાગે વિશેષ જયમાલા રજૂ કરશે અભિનેત્રી નરગિસ. રાત્રે 8 વાગે હવા મહેલ કાર્યક્રમમાં સુનો કહાની, પત્ની કા પત્રનો ભાગ 4 આપ સાંભળશો. લેખક ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, વાચન મમતાસિંહ, પ્રસ્તુત કરતા હર્ષવર્ધન ગવઈ. ત્યારબાદ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. રાત્રિના 9:30 કાર્યક્રમ આજ કે ફનકારનું પુનઃ પ્રસારણ આપ સાંભળશો. રાત્રિના 10 વાગે કાર્યક્રમ છાયા ગીત, રાત્રિના 10:30 ઢલતી જાય રાત, અને રાત્રિના 11 વાગે ચિત્રપટ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળશો. તો શ્રોતા મિત્રો, આ હતા અમારા આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: Fantastic fun for family.
2: 101.1 MHz. શ્રોતા મિત્રો, સવારના 8:35 નો સમય થયો છે. તો સાંભળીએ અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરાય. 1 જૂને જાહેરનામું પડશે. રાજ્યમાં આરટી હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે 25મીથી 27મી સુધી બીજો તબક્કો યોજાશે. ગાંધીનગર પોલીસે ડિજિટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓ ઝડપી લીધા. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરી. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29મી મેથી 4થી આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ 2026 યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. શ્રી મોદી યુવાનોને સંબોધિત પણ કરશે. આ રોજગાર મેળો રોજગાર સર્જને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રી મોદીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એક અહેવાલ સાંભળીએ.
1: રોજગાર મેળો એ પ્રધાનમંત્રીની રોજગાર સર્જનની સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની

0: પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તરફ એક પગલું છે. રોજગાર મેળો યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. દેશભરમાં આયોજિત 18 રોજગાર મેળાઓ દ્વારા લગભગ 12 લાખ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આજ રોજ 19મો રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાશે. દેશભરમાંથી પસંદ કરાયેલા નવા ભરતી થયેલા ઉમેદવારો રેલવે, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને ઉચ્ચ શિક્ષણ વિભાગ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે. જયેશ વેગડા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોયલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવારપત્રો પરત ખેંચી શકાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગાંધીનગરના ગિફ્ટ સિટીના વિકાસ અને ભવિષ્યની દિશા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવી સહિત કેન્દ્ર સરકારના અને ગિફ્ટ સિટીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ પીકે મિશ્રા, ગિફ્ટ સિટી ચેરમેન ઉદય કોટક તથા અન્ય અગ્રણીઓએ ભાગ લીધો હતો. મુખ્ય મુદ્દા તરીકે ગિફ્ટ સિટીના વૈશ્વિક નાણાકીય ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. ચર્ચામાં બેન્કિંગ, ફિનટેક, ઇન્સ્યોરન્સ અને ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રના વિસ્તરણ અંગે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. આ સાથે જ ગ્લોબલ કેપિટલ સેન્ટર્સ, વિમાન અને જહાજ લીઝિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે અધિકારીઓને ગિફ્ટ સિટીના વિકાસ માટે ઝડપથી અમલમાં લાવવાના નિર્દેશ આપ્યા. આ બેઠકમાં ગિફ્ટ સિટીના વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણ અને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા વધારવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટેની સરકારી ઓનલાઇન કેન્દ્રીય પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ ખાલી પડેલી 11,000થી વધુ બેઠકો માટે સરકારે બીજો રાઉન્ડ જાહેર કર્યો છે, જેમાં વાલીઓ 25મી મેથી 27મી મે સુધી પુનઃ શાળા પસંદગી કરી શકશે. પ્રથમ રાઉન્ડમાં 77,000થી વધારે બેઠકોમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ અનેક વાલીઓએ છેલ્લી ઘડીએ પ્રવેશ રદ કરતા 11,000 બેઠકો ખાલી પડતા બીજો રાઉન્ડ જાહેર કરાયો છે. ખાલી પડેલી બેઠકોમાં ગુજરાતી માધ્યમની 3,000થી વધારે બેઠક છે, અંગ્રેજી માધ્યમની 5,953, હિન્દી માધ્યમની 1,614 અને અન્ય માધ્યમોની 174 બેઠકો છે. ગાંધીનગર પોલીસે ડિજિટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓને ઝડપી લીધા છે. ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ટેરાબાઇટ સ્પેસમાં રોકાણ કરાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનો પર્દાફાશ કરી પોલીસે કંપનીના ડાયરેક્ટર અને ઝોનલ મેનેજર સહિત 2 આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આરોપી ઉત્પલ પટેલ વિદેશ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા એસઆઇટીની રચના પણ કરવામાં આવી.
2: શૂટ સ્પેસ કંપની વિરુદ્ધ ચીટિંગ, ફોજરી, જીપીઆઈડી ઓર બર્ડ્સ એક્ટ કે અંતર્ગત ગુના દાખલ કિયા હૈ. ઇસમે 2 અક્યુઝ કી ધરપકડ કિયા હૈ. યે શૂટ સ્પેસ એક પોન્ઝી સ્કીમ હૈ, એમએલએમ સ્કીમ હૈ. ઇસમે અલગ અલગ ઇન્હોને સ્કીમ્સ બહાર નિકાલા, જૈસે લાલચ મેં આકે બહોત સારે પબ્લિક ઇસમે પૈસા ઇન્વેસ્ટ કિયા. અભી જો ફરિયાદી હૈ, ઇસમે 13 ફરિયાદી હૈ, કુલ મિલા કે 5 કરોડ કે આસપાસ રકમ હૈ. ઇસમે ઓર જ્યાદા પબ્લિક કે સાથ ફ્રોડ હોને કા શક્યતા હૈ, કુલ મિલા કે અરાઉન્ડ 100 કરોડ કે આસપાસ યે ફ્રોડ હોને કા શક્યતા હૈ.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_abadને ફોલો કરશો. રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલા મેણુબે જળાશયમાં ચોમાસા પહેલા જરૂરી સમારકામ કરવાનું હોવાથી અને ડેમ ઉપરનો પાણીનો જથ્થો નદીમાં છોડવાનું હોવાથી 25મી મેના રોજ સવાર 11 કલાકે જળાશયના 4 દરવાજા 0.91 મીટર ખોલવામાં આવશે, જેને કારણે સ્થાનિક લોકોને નદીના પટમાં અવરજવર કરવાની મનાઈ કરવામાં આવી છે. ઉપલેટાના ગધેથડ ગામના લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે. આ સાથે વરજાંગ જાડિયા, મેખાટીંબી, નાગવદર, નીલાખા ગામના લોકોને પણ સાવચેત કરાયા છે. રાજ્યની સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પંચાયત તેમજ રાજ્યમાં આવેલી બેન્કોમાં 27મેના બદલે 28મેના રોજ બકરી ઈદની જાહેર રજા રહેશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પડાયેલી યાદી મુજબ રાજ્યમાં બકરી ઈદની રજા હવે ગુરૂવારે 28મે રોજ રહેશે અને રાજ્યની તમામ સરકારી

0: કચેરીઓ, બોર્ડ, નિગમ, પંચાયત તેમજ બેન્કો બુધવારે 27મીના રોજ રાબેતા મુજબ ચાલુ રહેશે. સોમનાથ ચોપાટી પર દરિયામાં નહાવા ગયેલા 3 યુવાનો ડૂબી જતા સ્થાનિકોને બચાવ ટુકડી દ્વારા 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 1 યુવાની શોધખોળ ચાલુ છે. ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે મહારાષ્ટ્રથી સોમનાથ આવેલા 3 યુવાનો પ્રતિબંધ હોવા છતાં દરિયામાં નહાવા ગયા હતા અને દરિયાના પાણીમાં ડૂબવા લાગ્યા હતા, ત્યારે સ્થાનિક તરવૈયા અને બચાવ ટુકડી દ્વારા તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 1 યુવાન હજુ લાપતા છે અને તેની શોધખોળ ચાલુ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, નવસારી, તાપી, ડાંગ, ભાવનગર, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગર ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29 મે થી 2 જૂન દરમિયાન 4થી રાષ્ટ્રીય આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે. પત્રકાર પરિષદમાં આરઆરયુના ઉપકુલપતિ ડોક્ટર કલ્પેશ વાંડ્રાએ જણાવ્યું કે આ સ્પર્ધામાં દેશના આશરે 2000 જેટલા ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. તેમણે કહ્યું કે આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ગુજરાત અને પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે, જેમાં સબ જુનિયર, જુનિયર, યુવા, સિનિયર અને માસ્ટર્સ એમ વિવિધ કેટેગરીમાં મહિલા તેમજ પુરૂષ સ્પર્ધકો ભાગ લેશે. આ અંગે ધર્મેશ પ્રજાપતિએ વધુ વિગતો આપી.
1: ગુજરાત 2029 કે અંદર વર્લ્ડ પોલીસ ફાયર ગેમ કી यहाँ पे आयोजित करेगा और जिसमें से 65 गेम खेलने वाले हैं और उस 65 गेम के अंदर 8 गेम राष्ट्रीय रक्षा विश्वविद्यालय में खेले जाने वाले हैं. वो 65 गेम में से एक गेम आर्म रेसलिंग का भी है. अभी हम लोग 2026 में है, हमने ये नेशनल चैंपियनशिप को आयोजित किया गया है और इससे हमको बहुत इसका एक्सपीरियंस मिलेगा, अनुभव मिलेगा और इसके बाद हम लोग आने वाले दिनों के अंदर पुलिस के लिए, फोर्सेस के लिए भी ऐसा एक चैंपियनशिप हम इसको आयोजित करेंगे.
0: પાટણ જિલ્લાના 8 આયુષ્માન આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો માટેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 38 આયુષ્માન આરોગ્ય કેન્દ્ર અને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવતું પ્રતિષ્ઠિત NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. ચાલુ વર્ષે ચાણસ્મા તાલુકાના ધીણોજ 2, પાટણ તાલુકાનું ખીમિયાણા, હારીજ તાલુકાનું વેજાવાડા, જ્યારે રાધનપુર તાલુકાના જેતલપુર, ડેલાણા, ધરવડી, પુરાણા અને સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ આયુષ્માન આરોગ્ય મંદિરને આ પ્રમાણપત્ર મળ્યું છે. આ પ્રમાણપત્ર આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર તેમજ અલગ અલગ વિવિધ માપદંડોના મૂલ્યાંકન બાદ એનાયત કરવામાં આવે છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત 1 જૂને જાહેરનામું પડશે. રાજ્યમાં આરટી હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે 25 મે થી 27 મે સુધી બીજો તબક્કો યોજાશે. ગાંધીનગર પોલીસે એક ડિજિટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓ ઝડપી લીધા. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરી. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29 મે થી 4થી આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ 2026 યોજાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા.
3: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર

0: બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
1: તમારી વાતો તમારા અવાજમાં,
2: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
1: હો બહાર કે ઘરમાં,
2: રહેશે સુરત એફએમ તમારા દિલમાં.
1: કોલ કરો
3: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
1: 0261-22-36209
2: 0261-22-36209 પર.
4: હેલો સુરત એફએમ સ્પીકિંગ. 101.15
5: શ્રોતા મિત્રો, માણીએ કાર્યક્રમ ચિત્રલોક.

0: विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन से भी आप सुन रहे हैं कार्यक्रम चित्रलोक। कार्यक्रम जारी रहेगा एक छोटे से अंतराल के बाद।
1: उफ, आ मे महीनो असह्य गर्मी नो महीनो एसी कूलर नो वपराश वधी जाए तो तेनी सामे लाइट बिल मा पण वधारो ज वधारो। अरे फरियाद शाना माटे करो छो? आ फरियाद नो एक ज उपाय, आजे ज घरे सौर ऊर्जा लगाओ ने मेळवो वीज बिल मा राहत ज राहत। प्रधानमंत्री सूर्य घर मुफ्त बिजली योजना मा आ योजना अंतर्गत दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड उजवी रही छे मे महीनो सौर ऊर्जा नो महीनो। तो आजे ज घरे सौर ऊर्जा लगाओ ने बनाओ मे महीना ने ठंडक नो महीनो। आ योजना अंतर्गत मर्शी 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4-5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો। તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો।
2: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
3: તમારી વાતો તમારા અવાજમાં,
4: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
3: હોઉં બહાર કે ઘરમાં,
4: રહેશે સુરત FM તમારા

0: Fantastic fun for family.
1: 101.1 MHz.
2: ગુડ મોર્નિંગ શ્રોતા મિત્રો, આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 MHz ઉપર. અમારી સ્ટુડિયોની વોલ ક્લોકમાં બરાબર 10 વાગી ગયા છે. તો પ્રસ્તુત છે આપનો ફેવરેટ ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે પ્રસ્તુત કરશે કલ્પેશ કંસારા.

0: Fantastic fun for family.
1: 101.1 MHz Surat FM.
2: हेलो
3: सूरत एफ एम स्पीकिंग कौन बोलो
2: हूँ चैतानी बोल
3: क्या थी
2: सूरत थी
3: बोलो
2: मारे गीत
3: कयो गीत सांभळू छे बोलो
2: तेरे मेरे बीच में
3: શું કરો છો તમે ચૈતાલી જી
2: હું હાઉસ વાઈફ છું
3: રોજ સાંભળો છો રેડિયો
2: હા ડેઈલી
3: કયો પ્રોગ્રામ બહુ પસંદ છે
2: સુરત એફએમ આયરા ફોનિંગ પ્રોગ્રામ જ બહુ પસંદ છે
3: કોણ કોણ છે ફેમિલીમાં ચૈતાલીજી
2: ફેમિલીમાં મારા બે છોકરાઓ છે હસબન્ડ છે
3: જી
2: સાસુ સસરા છે
3: અને શું કામકાજ એમનું
2: એ જોબ કરે છે
3: તમે આખો દિવસ ઘરમાં જ બિઝી રહો છો
2: હા ઘરમાં ઘરનું કામ કરવાનું
3: ચૈતાલીબેન આજે સવારથી બધા કામ થઈ ગયા કે કંઈક રહી ગયું આજે
2: અત્યારે બધું પતી ગયું હવે રસોઈ કરવાની
3: ફોન કરવા માટે પછી સમય અલગથી કાઢવો પડ્યો આજે
2: હજુ અમને જો મેં ફોન લગાવ્યો ને તરત જ લાગી ગયો
3: શું છે હવે પછીનો કાર્યક્રમ તમારો આજે
2: કઈ નઈ આજે ઘરે જ
3: બાળકો
2: છોકરાઓ પણ ઘરે
3: વેકેશન ચાલતું હશે ને એ લોકોનું હમણાં
2: હા અત્યારે વેકેશન ચાલે છે એક 10માની એક્ઝામ અપાવીને છોકરી એ 8મી માં આવી
3: બોર્ડ નું રિઝલ્ટ આવી ગયું ને
2: છોકરાના 79% આવ્યા
3: અભિનંદન
2: શાંતિ
3: રહી જરા ચાલો તો હવે તમારી પસંદગી નો ગીત સંભળાવી દઈએ તમને
2: થેન્ક યુ
3: સાંભળતા રહો સુરત એફએમ

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हेलो,
2: हाँ जी, सूरत एफएम स्पीकिंग, कौन बोलो?
1: वडोद थी भूपेंद्र भाई।
2: बोलो भूपेंद्र भाई, शू करो छो?
1: रिटायर हवे, 63 नी उम्र थई गई।
2: शेमाथी रिटायर थया?
1: हूँ अटो वर्किंग मा अटो टेलरिंग काम मा करू, स्क्रीन प्रिंटिंग नु बरा बहु धंधा कर्या, पई दोर नो छल्ले बिजनेस कर्यो। हा, लूम्स मा जाय नथी,
2: फरवू पड़तू के पछी घेर बैठा?
1: फरीने डायरेक्ट कारखाना मा हूँ जाते ज भरी देतो हतो, एमा बे पैसा वधारे मळे, दुकान मा भरीये
2: बराबर,
1: ओछा मळे, 20-25 रूपिया नो प्रोफिट ओछो थई जाय, एटले बरू कारखाना मा जोईए तो ओछा मशीन मा डबल वेप लो।
2: कयो वाहन क्यूँ राखता था?
1: कई नहीं, साइकिल है आपने।
2: हूँ बात करें?
1: हाँ, साइकिल है। तमने केम के 1990 थी मुकी दीदा गाल ला चलावा, मारे बड़े रखड़वा में गली खुची मा।
2: हाँ बराबर। पार्किंग नहीं हो चिंता नहीं?
1: हाँ, पार्किंग नहीं चिंता नहीं, गमेटा उभी कर देवानी साइकिल।
2: पेट्रोल नहीं हो चिंता नहीं? लाइसेंस PUC कोई चिंता नहीं?
1: कई नहीं।
2: ને સ્વાસ્થ્ય પણ સારું રહે?
1: સ્વાસ્થ્ય પણ સારું જ છે અત્યારે, આજની તારીખમાં કોઈ દવા નહીં।
2: કેટલું ફરતા રોજનું?
1: હું લગભગ તમને કેમ કે 8-10 કિલોમીટર જેવું જવાનું, 8-10 કિલોમીટર આવવાનું।
2: બરાબર,
1: રોજ 15-1 કિલોમીટર જેવી સાયકલ ચલાવી કરું।
2: ખાલી પંચર ની ચિંતા રહી કેમ?
1: પંચર પર કઈ, બસ સાયકલ વાળો રસ્તે બરા મહિલા જ કરે।
2: તે કેટલા વર્ષ તમે આ કામ કર્યું?
1: અમારો 1997 થી 2015 સુધી, પછી રિટાયર થઈ ગયો 15 પછી।
2: હમણાં પ્રવૃત્તિમાં કઈ?
1: અત્યારે કઈ નહીં, રિટાયર।
2: સમય કેવી રીતે પસાર કરો તમે?
1: સમય કઈ ના, રેડિયો સાંભળા કરી આખો દિવસ,
2: બસ એક જ સાથી,
1: રેડિયો ને ટીવી પર સમાચાર જોઈએ।
2: છાપું વાંચવાની ટેવ ખરી કે?
1: ના, એ નથી વાંચતો જ નથી,
2: બધા સમાચાર સુરત FM પરથી જ મળી જાય છે।
1: સુરત FM પર સાંભળીએ, પછી વિવિધ ભારતી ના સાંભળીએ, એમાં બધી રોજે રોજ ની માહિતી મળી જ જાય। આજે બપોર પછી શું થયું, આજ સુધી માં રિપોર્ટ મળી જ જાય।
2: ખરી વાત,
1: સમાચાર માં।
2: ચાલો, આજે હવે ગીત કયું સાંભળશો તમે?
1: એ મારે સાંભળવું છે બાબુલ કી દુઆએ લેતી જાય તુઝકો સુખી સંસાર મિલે, નીલકમલ નું।
2: ઠીક છે, તો સંભળાવી દઈએ તમને આ સરસ ગીત, સાંભળતા રહો સુરત FM।

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હોઉં બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261 22 36 209,
1: 0261 22 36 209 પર.
3: હેલો સુરત FM સ્પીકિંગ.
4: હેલો સુરત FM સ્પીકિંગ, કોણ બોલો?
5: હા સુરત FM, મે રાજેશભાઈ બોલું.
4: ક્યાંથી બોલો છો?
5: હરિનગર બેઠી. કે ભાઈ
4: જી,
5: તો મારે રાજા ઓર રંગ નો કિતની અચ્છે કિતની બોલી હે પ્યારી પ્યારી હે માં, એ ગાયન અમેરિકા વેર સાંભળે છે મારી બેન પણ.
4: હું વાત કરો?
5: હા હા, મારી બેન સાંભળે છે. અમે કઈ કે અમે સાંભળીએ છીએ અમેરિકન વેર.
4: શું નામ એમનું?
5: એમનું નામ અંજુ છે.
4: અંજુબેન ત્યાં જ રહી છે પહેલેથી?
5: હા, અમેરિકન માં જ રહી છે. તમે કેમ છો? તબિયત પાણી બધા?
4: બસ એકદમ મજામાં.
5: સારું રાખજો.
6: આવો અમારા ઘરે, ચાલો નાસ્તો કરવા.
4: શું બનાવ્યું છે? દેખો
6: ખમણ લોચો બધું બહાર થી મંગાવ્યું છે.
4: બહાર નું તો આપડે નહીં ખાવે, ઘર નું તમે કઈ બનાવો તો બોલાવજો.
6: ઘર નું બનાવીએ.
4: અધિક માસ માં બધાને બોલાવાના કે નહીં?
6: હા બોલાવાના ને. બે નરમ છે, તેમાં કાકા ની બે છોકરી છે, તો એક તો અમેરિકા ની એક અહિયાં છે, એટલે બોલાવીએ.
4: માલતીબેન આ લોકો બધાને બોલાવશો તમે અધિક માસ માં? તે પછી બધી વ્યવસ્થા તમે એકલા જ કરવાના કે?
6: નહીં, નરણ આવે ને, જે નરણ આવે કરવા લાગે, મારી બેબી આવે.
4: અચ્છા.
6: હા, ના આ વખતે એમ નથી કે આજે આ વખતે બહુ ઉનાળો કે તાપ લાગે એટલે બહાર થી મંગાવાના.
4: તમે કઈ વાનગી બહુ સરસ બનાવો છો?
6: મારી ફેવરેટ છે ને દાળ, બધાને બહુ ભાવે.
4: રોટલી
6: દાળ ને ભાત ની દાળ, એ બે
4: ફેવરેટ
6: દાળ છે મારી.
4: અચ્છા. બીજું કોણ કોણ સાંભળે સુરત FM તમારે ત્યાં?
6: સુરત FM છે ને, વૈશાલી બેન સાંભળે,
4: નીતિ
6: બેન સાંભળે, લાલાભાઈ સાંભળે બેગમપુરા માં,
4: અને
6: મારા બે નોડો નો પણ સાંભળે છે. પ્રવીણભાઈ પણ બહુ ખાસ છે અમારા ફેમિલી.
4: તમે આખો મહિનો બિઝી થઈ જવાના.
6: બહુ બિઝી, બહુ બિઝી. જેમ તમે હેરાન થઈ જાવ. બરોબર છે.
4: ચાલો તો માલતીબેન તમારી પસંદગીનું ગીત સંભળાવી દઈએ. સાંભળતા રહો સુરત FM.
6: હા, જય શ્રી કૃષ્ણ.

0: आप सूरत में हो या सूरत से दूर,
1: सूरत FM 101.1 के आपके पसंदीदा कार्यक्रम
0: कभी नहीं रहेंगे आपसे दूर।
1: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
0: हमेशा आपके साथ। फैंटास्टिक फन फॉर फैमिली
2: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
3: હેલો સુરત FM સ્પીકિંગ, કોણ બોલો?
4: મારું નામ નીતા મામોરે છે, હું સુરત અમરોલી કોસારથી બોલું છું.
3: ફરમાવો.
4: સાંભળવું હતું.
3: કયું?
4: હેપી બર્થડે વાલું.
3: શું કરો છો આપ નીતા?
4: હું હાઉસવાઈફ છું.
3: રેડિયો પહેલેથી જ સાંભળો છો?
4: હા હા, રોજ સાંભળી અમે રેડિયો પહેલેથી.
3: નીતાબેન, કોણ કોણ છે પરિવારમાં?
4: મારા પરિવારમાં સાસુ, સસરા, હસબન્ડ ને બે છોકરા. સાસુ નું નામ છે ભદ્રિકાબેન, સસરા નું નામ છે નરેન્દ્રભાઈ, અને મારા મોટા છોકરા નું નામ છે રાજેશ, અને નાના છોકરા નું નામ છે યુવાન. મારા હસબન્ડ નું નામ છે ગૌરાંગ.
3: શું કરો છો રાજેશ ને યુવાન?
4: રાજેશ 10મા માં છે હમણાં, અને યુવાન તો નાલ્લો છે, હજુ 2 વર્ષ નો છે, એની બર્થડે આવે છે હમણાં.
3: અચ્છા, રાજેશ યુવાન ને રમાડે છે કે પછી?
4: હા, બહુ રમાડે, બહુ ધમાલ કરે, બહુ મસ્તી કરે. એ લોક ની મસ્તી તો બહુ ચાલ્યા જ કરે, આખો દિવસ મસ્તી કર્યા કરે. બે જણ નાલ્લો છે ને, મોટા ને બહુ મારે.
3: શું વાત કરો!
4: હા તો એ બહુ મારે યુવાન તો.
3: સહન કરી લે છે મોટો?
4: હા કરી લે ને, હું કરે પછી.
3: અને
4: બે લડાઈ થાય પછી મારે છોડવું પડે બે જણ ને.
3: બરાબર છે, એ તમારો અડધો સમય એમાં નીકળી જતો હશે.
4: હા, આખો દિવસ તો બે જણ રૂમ માં પૂરી નાખું પછી, બે જણ ને
3: અલગ અલગ રૂમ માં પૂરવા પડે.
4: હા, એક ને હોલ માં રાખું તો એક ને બેડરૂમ માં રાખું, એવી રીતે રાખું પછી.
3: બરાબર છે,
4: પેલા ને પણ ભણવાનું હોય ને.
3: હા.

0: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हेलो, सूरत एफएम स्पीकिंग।
2: मनीष राणा।
1: क्या थी?
3: કોણ
1: વધારે તોફાની છે? બહુ હેરાન કરે બધાને, સ્કૂલ ક્યાંથી શરૂ થવાની? પાછી
3: 8 તારીખ
1: થી લેસન આપેલું છે? કઈ હોમવર્ક નથી આપ્યું? એટલે આખું વેકેશન બસ રમ્યા જ કરવાનું? બુક્સ લઈ લીધું નવી? કઈ ગેમ બહુ વધારે ગમે છે તમને રમવા વેકેશન માં? ક્યાં, ઘરમાં જ કે પછી બહાર? છે જગ્યા રમવાની? વાહનો ની અવર જવર તો નહીં છે? સાચવી ને રમજો. પાણી પીવો છો કે નહીં તમે ઉનાળામાં? કેટલા ગ્લાસ?
3: 10 ગ્લાસ.
1: ગણીને પીવો છો? તમે જાતે માંગી લો કે યાદ રાખવું પડે મમ્મી એ પીવડાવવાનું? વેરી ગુડ. હજી જેમ બને વધારે પાણી પીતા રહેજો ગરમીમાં. તો ચલો હવે તમને સંભળાવી દઈએ તમારી પસંદગીનું ગીત. સાંભળતા રહો સુરત FM, પાણી પીવાનું ભૂલતા નહીં.

0: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: હેલો, સુરત એફએમ સ્પીકિંગ.
2: સુરત એફએમ સ્પીકિંગ.
1: હા જી, કોણ બોલો?
2: પ્રવીણભાઈ ભજિયાવાલા.
1: ક્યાંથી?
2: વાડી ફરિયા.
1: તે પ્રવીણભાઈ, કામકાજ આપણું?
2: આપણું ભજિયાનું ચાલે. થાય કેવું છે સાહેબ? બધા પરિવારને તમારી શુભકામનાઓ.
1: જી મહિનાની. જી જી, તમે
2: ચાલુ થઈ ગયો.
1: તે શું છે આ વખતે કાર્યક્રમ તમારો?
2: આ વખતે અમે લોકો દ્વારકા છે, છોકરાના બી મુંડન છે, એટલે અમે લોકો બધા દ્વારકા છે.
1: કેટલા દિવસ નો કાર્યક્રમ?
2: અમારા 6-7 દિવસ નો કાર્યક્રમ છે સાહેબ.
1: તો હું ટેમ્પો કે બસ ઉપાડવાના?
2: નહીં, મારી પોતાની ગાડી છે. બધા ઘરના મેં અત્યારે બડકેશ્વર માર્યો થી ફોન લગાવેલો, સીટ પર બેઠેલા છે.
1: હું વાત કરો.
2: મેં કીધું ચાલ ત્યાંથી. મેં કીધું હવે લાગે તો ઠીક છે, તો લાગી જાય.
1: કેવું છે ત્યાં વાતાવરણ?
2: બહુ ફાઇન, પણ ગરમી બહુ
1: છે. સાચવજો તમે તાપમાન બધે.
2: ના, એટલે અમે તો અમના છાયરા માં બેઠેલા છે મંદિર પાસે. છોકરાઓ કહે છે કે ભાઈ થોડુંક નાવું છે. મેં કીધું ત્યાં થોડુંક હમણાં નહીં, સડક પર્યો એને નાઈએ.
1: હા, ઠંડા પોરે ના જાય.
2: હા, ઠંડા પોરે નાઈએ, કેમકે આખો દિવસ ત્યાં જ છે. હવે અમે લોકો પીવાની બીચ જવાના છે.
1: હા,
2: ત્યારે પછી સારંગપુર,
1: બરાબર,
2: મીરપુર,
1: સોમનાથ,
2: એટલે બધા અમારા ત્યાંનો પ્રોગ્રામ અમે આ વખતે નક્કી કરેલો.
1: બરાબર, સોમનાથ માં તો આ વખતે અમૃત મહોત્સવ છે.
2: હા, અમૃત મહોત્સવ.
1: તબિયત સારી છે ને બધાની?
2: બધાની બધાની તબિયત ફાઇન છે.
1: ચાલો, તો હવે ગીત કયું કે બોલો.
2: મુકદ્દર કા સિકંદર ટાઇટલ સોંગ.
1: ચાલો, તો પ્રવીણભાઈ તમારી યાત્રા શુભ રહે અને સફળ રહે એવી શુભકામનાઓ. અને સંભળાવી દઈએ તમારી પસંદગીનું ગીત. સાંભળતા રહો સુરત FM.

0: નમસ્કાર મિત્રો, આજના ફોન ઇન કાર્યક્રમમાં આપે જે ગીતો સાંભળ્યા એની વિગતો આ મુજબ છે. પહેલું ગીત દિલવાલે ફિલ્મનો, ગાયક કલાકારો કુમાર સાનુ, અલકા યાજ્ઞિક અને અજય દેવગન, સંગીતકાર નદીમ શ્રવણ અને ગીતકાર સમીર. બીજું ગીત એક દૂજે કે લીએ ફિલ્મનો, ગાયક કલાકારો લતા મંગેશકર અને એસપી બાલાસુબ્રમણ્યમ, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી. ત્રીજું ગીત નીલકમલ ફિલ્મનો, ગાયક કલાકાર મોહમ્મદ રફી, સંગીતકાર રવિ અને ગીતકાર સાહિર લુધિયાનવી. ચોથું ગીત રાજા ઓર રંક ફિલ્મનો, ગાયક કલાકાર લતા મંગેશકર, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી. પાંચમું ગીત ફર્ઝ ફિલ્મનું, ગાયક કલાકારો મોહમ્મદ રફી અને કોરસ, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી. છઠ્ઠું ગીત જુડવા ટુ ફિલ્મનું, ગાયક કલાકાર અમિત મિશ્રા, સંગીતકાર સાજિદ વાજિદ અને ગીતકાર દાનિશ સાબરી. સાતમું ગીત મુકદ્દર કા સિકંદર ફિલ્મનું, ગાયક કલાકાર કિશોર કુમાર, સંગીતકાર કલ્યાણજી આનંદજી અને ગીતકાર અંજાન. હોપ યુ એન્જોયડ ધ ફોન ઇન પ્રોગ્રામ ટુડે. ફોર મોર એન્ટરટેનમેન્ટ સ્ટે ટ્યુન ટુ સુરત એફએમ 101.1 મેગાહર્ટ્ઝ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કલ્પેશ કંસારા દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
3: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
1: વેકેશન એન્જોય કરવાનો હોય વારો, ત્યારે ગરમીનો ચડી જાય પારો. ઠંડા રસની ચુસ્કી લેવાનો આવે વારો, ત્યારે ઓટોમેટિક ઘટી જાય આ પારો. દરેક મસ્તી મોજ કરવાની અને જ્યારે આનંદ કરવાનો આવે વારો, પછી ભલે ને ગરમીનો ગમે એટલો હોય પારો. જી હા, ધકધકતી ગરમીમાં મનને ઠંડક આપે એવી વાતો અને ગીતો સાંભળવા અને સંભળાવવા આપે ટ્યુન કર્યું છે આકાશવાણીના સુરત કેન્દ્રને 101.1 મેગાહર્ટ્ઝની ફ્રિકવન્સી ઉપર. અને અમારી સ્ટુડિયોની વોલ ક્લોકમાં બરાબર 11 વાગી ગયા છે અને તમે શો કાર્યક્રમ સુરતી સિઝલરમાં. કંઈક કહેવાની ઈચ્છા? જી હા, વિવક્ષાની સાથે કંઈક નહીં પણ ઘણી બધી વાતો કરશું. પણ એ પહેલાં સાંભળીએ આ ગીત અને શરૂઆત કરીએ કાર્યક્રમ સુરતી સિઝલરની. તો સાંભળો આ ગીત સુરત એફએમ પર. સ્ટે ટ્યુન ઓન 101.1 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે છો કાર્યક્રમ સુરતી સિઝલરમાં અને તમે સાંભળી રહ્યા હતા ભારત ફિલ્મનું આ ગીત. અભિજીત શ્રીવાસ્તવના અવાજમાં સંગીત હતું વિશાલ શેખરનું અને ગીત રચના હતી ઇરશાદ કામિલની. ભાઈ, આ ગરમીમાં તો આપણને બધાને એવું બોલતા સાંભળીએ જ છે કે ભાઈ આ ગરમી બહુ લાગે છે, બસ એવું જ થાય કે ઠંડુ ઠંડુ પાણી પીયા જ કરીએ, કંઈક ઠંડુ ખાઈએ, આ મરી મસાલાવાળું ખાવાની તો ઈચ્છા જ નથી થતી. અને ભાઈ આજે જે સાંજે કંઈ પણ બનાવે ને ભાઈ લાઇટ બનાવજે, આજે તો લાઇટ જ ખાવું છે, તરત પચી જાય ને એવું, અને હેલ્ધી એવું કંઈક બનાવજે, ને જો રસ હશે ને તો બધું જ ચાલી જશે. ઇન શોર્ટ, આપણે કહીએ કે ઉનાળામાં રસ હોય તો બધું જ ચાલી જાય, પણ આ ઉનાળામાં પણ લોકોની ભીડ તમને પાણીપુરીની લારીએ જોવા મળશે. મસ્ત ઠંડી ઠંડી પાણીપુરી ખાવા મળે તો પેટ ભરાઈ જાય અને આપણા મનને પણ ઠંડક થઈ જાય. અને જો ઘરમાં બનાવીએ તો ઘરના સભ્યો તમને 2-3 દિવસ સુધી સવાર સાંજ પાણીપુરી ખાતા જોવા મળશે. અને આ ફિલ્મ સ્ટારો પણ પાણીપુરી ખાવાથી બાકાત નથી, હા, એટલે પાણીપુરી તો આપણા સૌ કોઈની પ્રિય છે. પણ હું તમને એવું કહું કે આ પાણીપુરી એ આપણા માટે સારી છે તો બધાને જ મજા પડી જાય અને બધા જ પાણીપુરી ખાવા લાગે. પણ હા, ચોકસાઈ અને ચોખ્ખાઈ રાખીને પાણીપુરી બનાવીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે અવશ્ય સારી છે. તો પાણીપુરી આપણા માટે કઈ રીતે સારી છે એ હું તમને કહું, પણ એ પહેલાં પાણીપુરી જ આ પાણીપુરી જેવું જ તીખું તમતમતું ગીત સાંભળીએ સુરત FM પર. સાંભળતા રહેજો સુરત FM.

ધુરંધર ધ રેવેન્જ આ ફિલ્મથી આપ ગીત સાંભળી રહ્યા હતા ખાન સાબ અને શાશ્વત સચદેવના અવાજમાં. સંગીત રચના હતી શાશ્વત સચદેવ અને નુસરત ફતેહ અલી ખાનની. તમે છો કાર્યક્રમ સુરતી સિઝલરમાં અને આપણે વાત કરી રહ્યા હતા કે પાણીપુરી આપણા માટે હેલ્ધી ઓપ્શન છે એ કઈ રીતે, તો એના વિશે વાત કરીએ. તો પાણીપુરીના પાણીમાં કોથમીર ફૂદનો

આદુ, આમલી અને હિંગ આવે. એટલે આ મિશ્રણ જે છે એ આપણી પાચન શક્તિમાં વધારો કરે છે, તેમજ આપણી ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરે છે, અને બાફેલા બટાકા અને ચણા આપણને સ્ટાર્ચ અને પ્રોટીન આપે છે. તો પાણીપુરી એ આપણા જમવા માટે એક હેલ્ધી અને સારો ઓપ્શન બની શકે છે. તો હવે જ્યાં ચોકસાઈ, ચોખ્ખાઈ અને સુવ્યવસ્થિત જગ્યા હોય ત્યાંથી તમે પાણીપુરી ખાઈ શકો છો, અને ઘરમાં પણ પાણીપુરી બનાવીને ખાઓ, ઠંડી ઠંડી મસ્ત પાણીપુરી. અને આ ગરમીમાં તો તમારું સ્વાસ્થ્ય અને મન બંનેને આ પાણીપુરી શાંતિ આપશે. તો આ જ વાત સાથે સાંભળીએ આ નેક્સ્ટ સોંગ સુરતી સિઝલરમાં, તેરી બાતો મેં ઉલઝા જિયા ફિલ્મથી. વરુણ જૈન, રાઘવ ચૈતન્ય અને સચિન જીગરનો અવાજ છે. સંગીત રચના છે સચિન જીગરની અને ગીત રચના છે ઇન્દ્રનીલની. સાંભળતા રહેજો સુરત FM.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આપ સુરત માં હો કે સુરત થી દૂર,
3: સુરત FM 101.1 ના તમારા ફેવરિટ પ્રોગ્રામ્સ
2: કદી નહીં રહે તમારા થી દૂર.
3: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ દ્વારા
2: હંમેશા તમારી સાથે.
4: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હો બહાર કે ઘરમાં
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 02612236209
1: 0261 2236209 પર.
3: હેલો સુરત FM સ્પીકિંગ
4: 101.5.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: Fantastic fun for family.
2: 101.5 MHz. શ્રોતાઓ, તમે શું કાર્યક્રમ સુરતી સિઝલરમાં વિવક્ષાની સાથે. આપણે બધા રોજ સવારે ઉઠીએ એટલે પહેલું કામ કરીએ બ્રશ કરવાનું. ઘણીવાર આપણને એવું થાય કે ટૂથપેસ્ટની ટ્યુબ પૂરી થવા આવી હોય અને ઉતાવળમાં હોઈએ એટલે આપણે પેસ્ટની ટ્યુબને દબાવી દબાવીને જેટલી પેસ્ટ ટ્યુબમાં બચી હોય ને એનાથી આપણે ચલાવી લઈએ. પણ ઘણીવાર ગમે એટલી આ ટ્યુબને તમે દબાવો પણ પેસ્ટ બહાર નહીં આવે, અને આપણે જ્યારે એવું લાગે કે હવે પેસ્ટ નહીં આવે ત્યારે અચાનક જ પેસ્ટ નીકળી આવે, ત્યારે એવું થાય કે આ ટૂથપેસ્ટની ટ્યુબ પારદર્શક હોય તો કેટલું સારું. દેખાય તો ખરી કે અંદર કેટલી પેસ્ટ હજી બાકી છે, પણ ઘણી બધી ટૂથપેસ્ટની ટ્યુબ એવી છે કે જે અપારદર્શક હોય છે અને તેને જાણી જોઈને અપારદર્શક બનાવવામાં આવી છે. એ કેમ એના વિશે વાત કરીએ. એ પહેલાં સાંભળીએ કાર્યક્રમ સુરતી સિઝલરમાં જવાન ફિલ્મનું આ ગીત, અરિજિત સિંઘ શિલ્પા રાવના અવાજમાં, સંગીત રચના છે અનિરુદ્ધ રવિચંદરની અને ગીત રચના છે કુમારની. તો સાંભળતા રહેજો સુરત FM.

શ્રોતા મિત્રો, તમે જો કાર્યક્રમ સુરતી સિઝલરમાં અને આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ ટૂથપેસ્ટની ટ્યુબ અપારદર્શક કેમ હોય તેના વિશે, તો એનું લોજિક છે ને દવા જેવું છે. તમને ખ્યાલ જ હશે કે ઘણી દવાને સૂર્યપ્રકાશ ન લાગે ને એટલે કોફી રંગની કાચની બોટલમાં ભરવામાં આવે જેથી દવાનું કમ્પોઝિશન બદલાઈ નહીં જાય. બસ ટૂથપેસ્ટની ટ્યુબ અપારદર્શક છે એની પાછળનું કારણ પણ એવું જ છે કે ટૂથપેસ્ટમાં રહેલા ફ્લોરાઇડ ફ્લેવર્સ અને માઉથવોશના ખાસ તત્વો રહેલા હોય છે. એટલે જો ટૂથપેસ્ટની ટ્યુબ પારદર્શક રાખવામાં આવે તો સૂર્યપ્રકાશ સીધો પેસ્ટની ઉપર પડે છે અને સૂર્યપ્રકાશનો પ્રકાશ અને તેનાથી ઉત્પન્ન થતી ગરમી આને કારણે પેસ્ટમાં રહેલા કેમિકલ્સ એકબીજાની સાથે પ્રોસેસ કરે છે. એટલે ટૂથપેસ્ટ જેટલું અસર કરવું જોઈએ ને એટલું અસર કરતું નથી જો આપણે સૂર્યપ્રકાશમાં રાખીએ તો. અને જો લાંબો સમય આપણે ટૂથપેસ્ટની ટ્યુબને સૂર્યપ્રકાશમાં રાખીએ તો પેસ્ટમાંથી પાણી અને બાઇન્ડર્સ બધું જ છૂટું પડી જાય છે. એટલે આવું બધું ન થાય એટલે ટૂથપેસ્ટની ટ્યુબને અપારદર્શક બનાવવામાં આવે છે. તો તમે પણ હવે નેક્સ્ટ ટાઈમ જો ટૂથપેસ્ટની ટ્યુબ કસે પણ બહાર સૂર્યપ્રકાશ આવે એવી જગ્યામાં હોય તો તરત જ લઈ લેજો, નહીં તો ટૂથપેસ્ટની અસરકારકતા ઓછી થઈ જાય, પછી ખાલી ફીણ જ થાય, દાંત સાફ નહીં થાય. તો તમે કાળજી રાખજો. અને અત્યારે તો આપણે સાંભળીએ કાર્યક્રમ સુરતી સિઝલરમાં જન્નત ફિલ્મનું આ ગીત કેકેનો અવાજ છે, સંગીત રચના છે પ્રીતમની અને ગીત રચના છે સઈદ કાદરીની.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

શ્રોતા મિત્રો, મેરી કોમ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. અરિજિત સિંઘના અવાજમાં સંગીત હતું શશી સુમનનું અને ગીત રચના હતી સંદીપ સિંઘની.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમા રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
2: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209। सुनिए अपने पसंदीदा नए फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
2: શ્રોતા મિત્રો, તમે શું કાર્યક્રમ સુરતી સિઝલરમાં વિવક્ષાની સાથે, આ ગરમીમાં તો આપણે ખબર નહીં પડે પણ આપણે કેટલા બરફ ગોળા ખાતા હશું, ઠંડા પીણા તો હાલતા ચાલતા હોય ને, આઈસક્રીમ આ બધું આપણે ખાયા જ કરતા હોઈએ ગરમીમાં। અને આ ગરમીમાં રાત્રે આઈસ ડીશ કે ગોળા ખાવા જઈએ તો આપણા બધાના મનમાં એક જ પ્રશ્ન હોય કે આપણે આપણા ગોળા અથવા આઈસ ડીશમાં કયા રંગ નંખાવશું। કારણ કે આપણે રંગો તો ઘણા બધા ભાવતા હોય પણ સૌથી વધારે ભાવે ને એવો કોઈ એક રંગ પર્ટિક્યુલર હોય જ। અને આપણે એવું વિચારીએ કે આપણે આ રંગ નંખાવશું તો પેલું ખાવાનું રહી જશે, અને ઘણા બધા લોકો ખાલી સિંગલ રંગ નંખાવાવાળા પણ હોય તો ઘણા લોકો બધા રંગનું મિશ્રણ કરીને ખાય, અને વળી પાછી આઈસ ડીશમાં ક્રીમ, ચોકલેટ, જેલી, કોપરું બધું જ નંખાવે, અને આપણને જોઈને થાય કે ભાઈ આ આઈસ ડીશ કેમની ખવાશે આનાથી। અને પછી એ બીક તો ખરી જ કે આ બરફ ઘોળો ખાધા પછી કંઈ થાય તો નહીં ને, તો ભાઈ બરફ ખાધા પછી તરત પાણી નહીં પીવાનું 10-15 મિનિટ સુધી, પછી પાણી પી શકાય તો કંઈ ના થાય। આવી સલાહ પેલા બરફવાળા ભાઈએ મને આપેલી, મારી ઉપર તો કામ કરી, આ સલાહ તમે પણ ધ્યાન રાખજો, પણ ગરમીમાં બરફની મજા માણવાનું ભૂલતા નહીં। અને અત્યારે તો કાર્યક્રમ સુરતી સિઝલરમાં મજા માણીએ આ ગીતની, ચાંદની ચોક ટુ ચાઇના ફિલ્મનું આ ગીત છે, શંકર મહાદેવન અને શ્રેયા ઘોષાલનો અવાજ છે, સંગીત રચના છે શંકર અહેસાન લોયની અને ગીત રચના છે રજત અરોરાની, તો સાંભળતા રહેજો સુરત એફએમ।

શ્રોતા મિત્રો, આ ગીત આપ સાંભળી રહ્યા હતા કૈલાશ ખેરના અવાજમાં. ટ્રાફિક સિગ્નલ ફિલ્મથી આ ગીત હતું. સંગીત રચના હતી કૈલાશ, પરેશ અને નરેશની, ગીત રચના કૈલાશ ખેરની. હવે સાંભળીએ કાર્યક્રમ સુરતી સિઝલરનું આ લાસ્ટ સોંગ. ભૂલ ભૂલૈયા 3 ફિલ્મનું આ ગીત છે. આદિત્ય રિખારી, તુલસી કુમારનો અવાજ છે. તો સાંભળતા રહેજો આ ગીત.

0: दिन में तेल के मूल्यों में तीसरी बार वृद्धि हुई है। दिल्ली में पेट्रोल की कीमत 87 पैसे बढ़कर 99.51 रुपये प्रति लीटर हो गई है, जबकि डीजल का मूल्य 51 पैसे बढ़कर 92.49 रुपये प्रति लीटर हो गया है। इंद्रप्रस्थ गैस लिमिटेड ने आज सीएनजी की कीमत में 1 रुपये तक की वृद्धि की है। इस वृद्धि के बाद राजधानी में 1 किलोग्राम सीएनजी की नई दर 81.09 रुपये हो गई है। अमेरिका के विदेश मंत्री मार्को रूबियो 4 दिन की भारत यात्रा पर आज सवेरे कोलकाता पहुंचे। ये उनकी भारत की पहली यात्रा है। इस यात्रा से दोनों देशों के बीच द्विपक्षीय संबंध अधिक प्रगाढ़ होंगे। आईपीएल क्रिकेट में आज लखनऊ सुपर जायंट्स का मुकाबला पंजाब किंग्स से होगा। ये मैच लखनऊ में शाम 7:30 बजे से खेला जाएगा। कल रात सनराइजर्स हैदराबाद ने रॉयल चैलेंजर्स बेंगलुरु को 55 रन से हराया। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ये विविध भारती है, राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन, यादों की महफिल। कार्यक्रम बस कुछ ही पलों में।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।
3: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે। સાંભળવાનું ચૂકશો નહીં।

0: ये लगता है कि यहाँ मिल गया।
1: आ उनाड़ामा सुरक्षा सूचनोनु पालन करो अने लू थी बचो।
2: हीट वेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
2: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
3: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।

0: कार्यक्रम में आप सुनिए खय्याम साहब का संगीत, कैफी आजमी की बोल, सुलक्षणा पंडित की आवाज और फिल्म का नाम संकल्प।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: इस गाने के साथ ही आज का यादों की महफिल कार्यक्रम अब समाप्त होता है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે।

તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની યાત્રામાં યુવાનોની ભૂમિકા મહત્વની ગણાવી. 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરશે. ઇન્ડિયન ઓઇલે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર હોવાનું અને ઇંધણની કોઈ અછત ન હોવાનું જણાવ્યું. સીબીએસએ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિકસિત ભારત તરફની યાત્રાને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. રોજગાર મેળો યુવાનોની નવી તકો પૂરી પાડીને સશક્ત બનાવવાની અમારી સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આજે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરતા શ્રી મોદી આ મુજબ જણાવ્યું હતું. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા નવા ભરતી થયેલા યુવાનો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજે તમે બધા દેશની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભાગીદાર, જવાબદાર ભાગીદાર બની રહ્યા છો. તમે બધા રેલવે, બેન્કિંગ, સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં નવી જવાબદારીઓ સંભાળવા જઈ રહ્યા છો. આવનારા વર્ષોમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં તમે બધા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है.
0: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત વિશ્વભરના વિવિધ દેશો સાથે પણ ભાગીદારી કરી રહ્યું છે. ઉદ્દેશ્ય તકો, રોજગારી પૂરી પાડવાનો અને તેમની ક્ષમતાને બહાર કાઢવાનો છે. તે જ સમયે તેઓ ઈચ્છે છે કે દેશના યુવાનો વૈશ્વિક સ્તરે ઓળખ મેળવે.
1: દુનિયા ભારત કે યુવાઓ ઓર ભારત કી ટેકનોલોજીકલ પ્રોગ્રેસ કો લેકર બહોત ઉત્સાહિત હૈ. આજ દુનિયા ભારત કી વિકાસ યાત્રા કા હિસ્સા બનના ચાહતી હૈ. ભારત ભી દુનિયા કે અલગ અલગ દેશો કે સાથ પાર્ટનરશિપ કર રહા હૈ. ઇસકા ઉદ્દેશ્ય યહી હૈ કે ભારત કે યુવાઓ કો અવસર મિલે, રોજગાર મિલે, ઉનકા સામર્થ્ય ખીલ ઉઠે. સાથ સાથ મેં ચાહતા હું મેરે દેશ કે નૌજવાનો કો ગ્લોબલ એક્સપોઝર ભી મિલે.
0: શ્રી મોદીએ કહ્યું, આજે સ્વચ્છ ઉર્જા, મહત્વપૂર્ણ ખનિજો, ગ્રીન હાઇડ્રોજન અને ટકા ઉત્પાદન સંબંધિત ક્ષેત્રો પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. સ્વીડન, નોર્વે અને ઇટાલી જેવા દેશો સાથે ગ્રીન ટ્રાન્ઝિશન અને ટકાઉ ટેકનોલોજીમાં સહયોગ પણ વધી રહ્યો છે.
1: आज क्लीन एनर्जी, क्रिटिकल मिनरल्स, ग्रीन हाइड्रोजन और सस्टेनेबल मैन्युफैक्चरिंग से जुड़े सेक्टर्स भी बहुत तेजी से ग्रो कर रहे हैं. इनसे जुड़ी पार्टनरशिप एक नई इकोनॉमी के न्यू अपॉर्चुनिटीज के दरवाजे खोल रही है. स्वीडन, नॉर्वे और इटली जैसे देशों के साथ ग्रीन ट्रांजिशन और सस्टेनेबल टेक्नोलॉजी में भी सहयोग बढ़ रहा है. ये भारत को क्लीन मैन्युफैक्चरिंग से जुड़ी फ्यूचर इंडस्ट्रीज में मजबूत करेगा.
0: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ 4 દિવસની ભારત મુલાકાતે આજે સવારે કોલકાતા પહોંચ્યા હતા. આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. આ યાત્રા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવશે અને વેપાર, સંરક્ષણ, ઉર્જા સુરક્ષા, ટેકનોલોજી અને ઇન્ડો પેસિફિક વ્યૂહરચનામાં સહયોગ વધારશે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કોલકાતા હવાઈ મથકે શ્રી રૂબિયોનું સ્વાગત કર્યું. ત્યારબાદ અમેરિકાના વિદેશમંત્રીએ કોલકાતામાં સેન્ટ ટેરેસાના મિશનરીઝ ઓફ ચેરિટીના મુખ્ય મથક મધર હાઉસ ઓફ ચિલ્ડ્રન હોમની મુલાકાત લીધી. અમેરિકાના રાજદૂતે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે શ્રી રૂબિયો નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. શ્રી રૂબિયો આવતીકાલે વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રીય રાજધાનીમાં અમેરિકાના દૂતાવાસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ IGL આજે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં 1 કિલોગ્રામ CNG માટેનો નવો દર 81.09 રૂપિયા થયો છે. ઇન્ડિયન ઓઇલે જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર છે અને ઇંધણની કોઈ અછત નથી. એક નિવેદનમાં ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે માંગ પુરવઠા અસંતુલન અને પસંદગીના વિસ્તારોમાં માંગમાં વધારો થવાના કારણે કેટલાક રિટેલ આઉટલેટ્સ પર અસ્થિરતાના અહેવાલો આવ્યા છે. આવા કિસ્સાઓ ઇન્ડિયન ઓઇલના દેશભરમાં 42,000થી વધુ રિટેલ આઉટલેટ્સના નેટવર્કમાંથી થોડા રિટેલર્સ સુધી મર્યાદિત છે. ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે 1 મે થી 22 મે દરમિયાન કંપનીએ ઇંધણના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. આ સમયગાળા દરમિયાન પેટ્રોલના વેચાણમાં 14% વધારો થયો છે, જ્યારે ડીઝલના વેચાણમાં લગભગ 18% વધારો થયો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારીને આવતીકાલ સુધી કરી છે. વેબસાઇટ પર અરજીઓમાં વધારો અને ટેકનિકલ ખામીઓને કારણે મુશ્કેલી પડી રહી હતી, જેના કારણે વિદ્યાર્થીઓને ફરીથી મૂલ્યાંકન માટે અરજી કરવા માટે 2 દિવસનો સમય મળશે. CBSEએ ઉમેદવારોને આ સમયમર્યાદાનો સારો ઉપયોગ કરવા અને પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સરકારી યોજનાઓના લાભ નાગરિકો સુધી સરળ, સુલભ અને સમયસર પહોંચવા જોઈએ. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં આ મુજબ જણાવ્યું. શ્રી ચૌહાણે કૃષિ, ગ્રામીણ વિકાસ અને જમીન સંસાધન સહિત તમામ સંબંધિત વિભાગો અને સંસ્થાઓને ફરિયાદ નિવારણ પ્રણાલીને મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો હતો. બિહારના મુખ્યમંત્રી સમરાજ ચૌધરીએ આગામી 5 વર્ષમાં રાજ્યમાં 1 લાખ શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રી અધિકારીઓને દર વર્ષે ઓછામાં ઓછા 20,000 શિક્ષકોની ભરતી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે ભરતી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે શિક્ષકોની નિમણૂક માટે સૂચનાઓ હવે દર વર્ષે જુલાઈમાં જાહેર કરાશે. ચીનના સાન્શી પ્રાંતમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર સલામતી મર્યાદા કરતાં વધી ગયા બાદ કોલસાની ખાણમાં 8 લોકોના મોત, જ્યારે 38 શ્રમિકો હજી પણ ફસાયેલા છે. સરકારી મીડિયા અનુસાર આ ઘટના ચાંગઝી શહેરના કિન્યુઆન કાઉન્ટીમાં લ્યુશેન્યુ કોલસા ખાણમાં બની હતી. અકસ્માત સમયે ખાણમાં 247 કામદારો હતા. બચાવ કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 201 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. SpaceXએ આજે સવારે સ્ટારશીપ સુપર હેવી રોકેટ સિસ્ટમનું પ્રક્ષેપણ કર્યું. ચંદ્ર અને મંગળ પરના મિશન માટે સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવા અવકાશયાન વિકસાવવાના પ્રયાસોમાં આ એક વધુ સીમાચિહ્નરૂપ છે. સુપર હેવી બુસ્ટર અને અપર સ્ટેજ સ્પેસ ક્રાફ્ટ બંનેમાં સુધારો કરવામાં આવ્યો છે. રોકેટને ટેક્સાસ, અમેરિકામાં SpaceXની સ્ટારબેઝ સુવિધાથી સફળતાપૂર્વક ઉપાડવામાં આવ્યું. મિશનમાં સફળ હોસ્ટેજ સેપરેશન દર્શાવવામાં આવ્યું હતું. IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે લખનૌમાં રમાશે. દરમિયાન ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 55 રનથી હરાવ્યું. હૈદરાબાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 255 રન બનાવ્યા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તેમની નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 200 રન જ બનાવી શક્યું. ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની યાત્રામાં યુવાનોની ભૂમિકા મહત્વની ગણાવી. 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરશે. ઇન્ડિયન ઓઇલે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર

0: ચૂકવવાનું અને ઈંધણની કોઈ અછત ન હોવાનું જણાવ્યું. સીબીએસઈ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: Fantastic fun for family. Banjaro.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
2: આઈએ સુને ત્રિવેણી.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો કે સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે સેવા આપે છે. આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 19મા રોજગાર મેળાને સંબોધતા તેમણે આ વાત કહી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે દેશે તેના કર્મયોગીઓ પર વિશ્વાસ મૂક્યો છે અને હવે તેમની જવાબદારી છે કે તેઓ તેમના સમર્પણ, આચરણ અને રોજિંદા કાર્યો દ્વારા આ વિશ્વાસનું સન્માન કરે અને તેને મજબૂત બનાવે.
1: કર્મયોગી પ્રારંભ જૈસે મોડ્યુલ સે આપકો અપની જિમ્મેદારિયાં સમજને મેં બહોત સહૂલિયત હોગી. મેરા આપસે આગ્રહ હૈ કે ઇસકા જ્યાદા સે જ્યાદા લાભ ઉઠાએ. આજ ભારત કા યુવા દુનિયા કે હર ક્ષેત્ર મેં અપની પહેચાન બના રહા હૈ. યહી સ્પિરિટ, યહી ઉર્જા પબ્લિક સર્વિસ મેં ભી દિખાઈ દેની ચાહી. વિકસિત ભારત એસે હી યુવાઓ કે પ્રયાસ સે બનેગા જો અપને કામ કો દેશ સેવા કા માધ્યમ માનતે હૈ.
0: શ્રી મોદીએ ઉમેર્યું હતું કે દરેક ભારતે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યો છે અને આ હાંસલ કરવા માટે દેશ અને અનેક ક્ષેત્રોમાં રોકાણ કરી રહ્યો છે.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए રોજગાર કે લાખો નયે અવસર બન રહે જીસે આજ ભારત મેં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કી પૂરી સપ્લાય ચેન તૈયાર કી જા રહી હૈ.
0: રોજગાર મેળા અંતર્ગત આજે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા નિયુક્ત થયેલા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરાયું. રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કોકલિયર ઇમ્પ્લાન્ટ એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગ્રામનો લાભ મેળવનારા 20 બાળકો સાથે અમદાવાદના સાયન્સ સિટી ખાતે સંવાદ સાધ્યો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વડીલ અને વાલી તરીકે બાળકો સાથે આત્મીયતા કેળવી હતી. તાજેતરમાં યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ બાદ આજે કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખપદે વસંતભાઈ પુરોહિત અને ઉપપ્રમુખપદે બબીબેન ચૌધરી ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે નવનિર્મિત વાવથરા જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં રટનીબેન પરમાર પ્રમુખ અને જગદીશ ચૌધરી ઉપપ્રમુખ તરીકે વરાયા હતા. તાપી જિલ્લાની 8 તાલુકા પંચાયત પૈકી 6 પર ભાજપ અને 2 તાલુકા પંચાયત પર કોંગ્રેસે કબજો કર્યો છે. વ્યારામાં નાટ્યાત્મક ઘટના બાદ કોંગ્રેસે તાલુકા પંચાયતમાં સત્તા મેળવી હતી. સુરત ગ્રામ્ય પોલીસે કોંગ્રેસના 3 સભ્યોને રોક્યા બાદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તેમને સાથે લઈને આવતા યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે વૃક્ષાબેન ગામિત અને ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ ગામિતની નિમણૂક કરવામાં આવી હતી. નવનિર્મિત ઉકાઈ તાલુકા પંચાયતમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હોવાથી પ્રમુખપદે કોંગ્રેસના કિનાબેન ગામિત અને ઉપપ્રમુખપદે આમ આદમી પાર્ટીના ભાવનાબેન રામરાજેની વરણી કરવામાં આવી હતી. જ્યારે સોનગઢ તાલુકા પંચાયતમાં ટાઈ થતાં કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહેતા ભાજપે સત્તા હાંસલ કરી હતી. પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખપદે નીરજ પટેલ અને ઉપપ્રમુખપદે મહેન્દ્રસિંહ ચાવડાના નામની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે મગન પટેલના નામ પર મહોર મારવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયતના પ્રમુખપદે સોનલબેન પટેલ અને ઉપપ્રમુખપદે હર્ષદસંઘ પ્રહલાદજી ઠાકોરની વરણી કરાઈ છે. બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખપદે પાયલબેન માથોડિયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખપદે ભરતસિંહ ડોડિયા બિનહરીફ નિમાયા હતા. દરમિયાન અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખપદે દક્ષાબેન ચોડવડિયાની અને ઉપપ્રમુખપદે મહાવીરભાઈ ભગતની પસંદગી કરવામાં આવી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો કરાયો છે. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 87 પૈસા વધીને 99 રૂપિયા 51 પૈસા પ્રતિ લીટર થયા છે, જ્યારે ડીઝલ 91 પૈસા વધીને 92 રૂપિયા 49 પૈસા પ્રતિ લીટર થયા છે. આ મહિનાની 15મી તારીખે પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો, 19મી તારીખે 90 પૈસાના વધારા બાદ ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. એકંદરે તાજેતરના દિવસોમાં ભાવમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે. ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સામુદ્રધુનીમાં વિક્ષેપ પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો વચ્ચે આ વધારો કરાયો છે. કચ્છના લખપત નજીકથી શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું હોવાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે, પોલીસ પેટ્રોલિંગ દરમિયાન

0: તેહરા ગામની સીમમાંથી આ ડ્રોન મળી આવ્યું હતું. કાળા રંગનું આ ડ્રોનમાં 4 પંખા લાગેલા છે. ડ્રોનની અંદરની ભાગે વિવિધ સર્કિટ અને વાયરો જોવા મળ્યા છે. પોલીસે આ ડ્રોન જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે આજે પરિવાર સાથે શક્તિપીઠ અંબાજીના દર્શન કર્યા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર પૂજા અર્ચના તથા આરતી કરીને ધન્યતા અનુભવી હતી. તેમણે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી દેશની સમૃદ્ધિ, શાંતિ અને નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 MHz.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: अब आप सुनेंगे कार्यक्रम सदाबहार नगमे.
4: साहिर लुधियानवी की लिखी यह कव्वाली अभी आपने सुनी. मोहम्मद रफी, बलबीर और साथियों की आवाजें थी. एन दत्ता का संगीत था और फिल्म का नाम था साधना.
5: मिलती हैं धाराएं 3, विचार, स्वर और संगीत.
6: तुझको चलना होगा, तुझको चलना होगा.
5: बातें जो देती हैं हौसला, शब्द जो देते हैं सुकून.
7: ये ना सोचो इसमें अपनी हार है कि जीत है.
5: हालात से लहूलुहान दिल को मिलता है ठिकाना. विचार और संदेश थाम लेते हैं आपका हाथ. जब आप सुनते हैं त्रिवेणी.
8: तुम आ गए हो, नूर आ गया है.
5: सुबह 8:15 और दिन में 2:15 सिर्फ विविध भारती पर.
4: आशा भोसले, शमशाद बेगम और साथी फिल्म का नाम हम पंछी एक डाल के. गीतकार हैं PL संतोषी और संगीतकार N दत्ता.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
2: प्यार की चुवन, अपनेपन का गांव, छाया गीत, रोज रात 10 बजे सिर्फ विविध भारती पर.
3: मदन मोहन के संगीत निर्देशन में राजेंद्र कृष्ण की रचना सुनिए. गायक गायिकाएं हैं आशा भोसले और गीता दत्त, और ये फिल्म है अदालत.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: राजस्थान से बबलेश पमार, डेनी पमार और मास्टर मनीष. आप सभी सुनना चाहते हैं लता मंगेशकर को फिल्म अनामिका में.

0: किशोर कुमार की गाय फिल्म अमर प्रेम के इस गीत के साथ ही आज का मनचाहे गीत कार्यक्रम अब समाप्त होता है। इस कार्यक्रम से मंदाकिनी जोशी को दें इजाजत। नमस्कार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો।
2: મહારાણા જી દરબાર મેં પધાર।

0: विजय माल। अभी आपने रवि शर्मा लिखित ये नाटक सुना। प्रस्तुतकर्ता बी डी माथुर।
1: फैंटास्टिक फन फॉर फैमिली 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
3: શ્રોતા મિત્રો, આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM। રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે।

0: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. હવે પછીનો કાર્યક્રમ રહેશે વિવિધ ભારતી ઉપરથી બોમ્બે ટોકીઝ. જી હાં દોસ્તો, બોમ્બે ટોકીઝ મેં આપ સુનેંગે અભિનેતા, લેખક ઓર નિર્દેશક દેવેન્દ્ર આહિરવાર સે યુનુસ ખાન કી બાતચીત.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: आप सुन रहे थे जाने माने अभिनेता देवेंद्र अहिरवार से यूनुस खान की बातचीत। रिकॉर्डिंग इंजीनियर भावना सिंदल, संपादन सहयोग रीमा जोशी का था। विविध भारती की ओर से इस कार्यक्रम के प्रस्तुतकर्ता जुबैर खान।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ।
3: હા, સુરત એફએમ,
2: કોણ બોલો?
3: હા મેડમ, હું એક વેપારી બોલું છું।
2: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
3: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી।
2: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને, અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત। જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર। અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: आप सुन रहे हैं छाया गीत. खिलता है चांद रोज, मुस्कुराते हैं तारे, हम इनसे क्या कहें जब तुम ही नहीं हमारे. ना आना था जिंदगी में तो तसव्वुर में क्यों हो आते, कह तो गए थे अब तुम कोई नहीं हमारे. ये बातें तुम्हारी वो यादें तुम्हारी, करते हैं लाख कोशिश बिसरी नहीं बिसारे, पर तुम हो ही नहीं हमारे.

0: छाया गीत में आज के लिए बस इतना ही। अब दीजिए अपने दोस्त नेहा शर्मा को इजाजत। नमस्कार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।

0: શોભાશાસ્ત્રીના સ્વરમાં આ હતી સ્વર્ગસ્થ પરિમલની શબ્દરચના. સંગીત હતું દિનેશ જોશી અને સુરેશ બગદાવાલાનું.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો

0: कार्यो निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: Fantastic fun for family.
5: 101.5 MHz. ના નિહાળ આ નજરે તું મુજને, હું મધહોશ થઈ જાઉં છું. નીકળું છું શોધવા તુજને, નીકળું છું શોધવા તુજને, ને ખુદમાં ખોવાઈ જાઉં છું. પામીને તુજ સાથ સર્વસ્વ ભૂલી જાઉં છું. પામીને તુજ સાથ સર્વસ્વ ભૂલી જાઉં છું. યત્ન લાખ છતાં તુજમાં જ સમાઈ જાઉં છું. હા, તુજમાં જ સમાઈ જાઉં છું.

0: કવિ શ્રી હરીન્દ્ર દવેની આ રચના માણી આપે આનતી શાહના સ્વરમાં. ક્ષેમુ દિવેટિયા અને માલવ દિવેટિયાનું સંગીત હતું. દોસ્તો, કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
2: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક. પર્યાવરણ સ્ત્રોત પણ ખરો, તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
3: દોસ્તો, શ્રી કૃષ્ણ કહે છે, પ્રેમ એ નથી કે જે સંભવ બન્યો અને તમે કર્યો, પણ પ્રેમ એ છે કે જે અસંભવ હતો તો પણ તમે કર્યો. કારણ કે પ્રેમ એટલે કોઈના વિશ્વાસને એક લાંબી ખામોશીથી નિસ્વાર્થ ભાવે નિભાવવું. દોસ્તો, કવિશ્રી મેઘબિંદુની રચનાને માણીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં અને સંગીત છે લલિત વર્માનું.

દોસ્તો, સુગમ સંધ્યા કાર્યક્રમ આગળ સાંભળતા પહેલા જાણી લઈએ આવતીકાલે અને આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી ઝરોખા અંતર્ગત.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणी नी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते सांसद अने केंद्रीय जल शक्ति मंत्री श्री सी आर पाटिल नो शुभेच्छा संदेश।
2: आकाशवाणी ऑल इंडिया रेडियो ना प्रसारणना 90 वर्ष पूर्ण करवा जई रह्या छे त्यारे मारी खूब खूब शुभेच्छाओ छे, शुभकामनाओ छे। एक समय हतो के देशमां रेडियो ज एकमात्र साधन हतुं के जेमांथी विविध प्रकारना कार्यक्रमों समाचारों एमांथी प्राप्त थता हता। रेडियो ए अत्यंत महत्वनो हतो, रेडियो एक लग्जरी पण हती અને આવશ્યકતા પણ હતી, પણ ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક મીડિયાને કારણે રેડિયોનું મહત્ત્વ ઘટતું જતું હતું તેવા સમયે કે જે રેડિયો ગામડામાં પણ ત્યાં સુધી પહોંચી શકે છે, ખેડૂતો સુધી પણ પહોંચી શકે છે, દરેક સેક્ટરના લોકો સુધી પહોંચી શકે છે, એ માધ્યમને મજબૂત કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014થી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા પછી એમણે રેડિયોનો ઉપયોગ કર્યો અને ખૂબ સારા પરિણામો એ આપણને આ રેડિયો દ્વારા જોવા મળ્યા। રેડિયોને 90 વર્ષ પૂરા થાય છે ત્યારે મને વિશ્વાસ છે કે 90 વર્ષ સુધી સતત દેશ અને દુનિયામાં રેડિયોએ જે કામ કર્યું છે ને રેડિયો સાથે જોડાયેલા સૌ કર્મચારી અધિકારીઓ કે દરેક કલાકારો સહિત દરેકે જે કામ કર્યું છે એના કારણે દેશને પ્રગતિમાં ખૂબ મોટો ફાયદો પણ થયો છે। તો આપ સૌ પણ આ કાર્યક્રમને ફોલોઅપ કરો એ મારી વિનંતી છે, એને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે, ધન્યવાદ।
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી। જનસેવાના 90 વર્ષ

101.1 આકાશવાણીના સુરત કેન્દ્ર પર પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંધ્યાનો શેષ ભાગ. માણીએ રત્ના જાદવાણીના સ્વરમાં પ્રજ્ઞાવશીની આ સુગમ રચના. સંગીત છે મેહુલ સુરતીનું.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
6: Fantastic fun for family.
7: 101.1 MHz.
8: दोस्तों, किसी का चले जाना प्रेम ना होने और किसी का ठहर जाना प्रेम होने को तय नहीं करता. चले जाना, ठहर जाना इच्छाएं हैं, परिस्थितियां हैं. प्रेम इनसे कहीं ऊपर है.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: Fantastic fun for family.
2: 101.1 MHz Surat FM.
3: દોસ્તો, વિરામ પહેલા આપે સુગમ સંધ્યા કાર્યક્રમમાં સુગમ ગીત માણ્યું હતું સંજય ઓઝાના સ્વરમાં, સંગીત હતું મયુર દવેનું, અને હવે માણીએ હેમા દેસાઈના સ્વરમાં રમેશ પારેખની આ રચના આસિત દેસાઈનું સંગીત છે.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: હર ઘર સૂર્યઘર
3: પ્રસ્તુત કિયા હૈ ફિલ્મ જગત કી જાની માની અદાકારા નરગિસ ને. આઈએ સુનતે હૈ ઇસ કાર્યક્રમ કા શેષ ભાગ.
4: હમને રાજસ્થાન મે ફિલ્મ રેશમા ઓર શેરા કી શૂટિંગ કી, ઓર વહાં કા જિક્ર બહોત જરૂરી હૈ. ઇસલિયે નહીં કે હમને વહાં શૂટિંગ કી હૈ, બલકે ઇસલિયે કે વહાં કે લોગો મે જો હૌસલા, જો ભાઈચારા દેખા, વો હમારે મુલ્ક કે લિયે ઓર દુનિયા કે લિયે મિસાલ હૈ. આપ ખુદ હી ગૌર કીજિયે, પાની ના બરસા હો, જહાં એક હરી પત્તી કી તલાશ મે આંખે પથરા જાયે, જહાં કે લોગ ભૂખ પ્યાસ કા સામના કરતે હુએ તપતી હુઈ રેત પર ચલકર મીલો દૂર સે પાણી લે આયે, મગર અપને ગાંવ કો ના છોડે. ઉન્હે અપની ધરતી સે કિતના પ્યાર હોગા. કરીબ 2 મહિને હમ લોગ વહાં રહે. મુશ્કિલ સે 10-12 ઘરોં કા ગાંવ થા. વહાં કે સબ લોગ હમસે ઇતના ઘુલ મિલ ગયે થે કે જબ હમ લોગ વહાં સે ચલને લગે તો ઉનકી આંખો મે આંસુ થે. હમ ભી અપને જઝબાત પર કાબૂ પાને કી કોશિશ કર રહે થે. ઓર સુનીલ કી તો અજીબ હી હાલત થી. ઉન્હોને કહા કે મેં અપના ટેન્ટ ખુદ ઉખાડુંગા. ઉસ વખત સુનીલ કી આવાજ રૂંધી હુઈ થી, દિલ ભરા હુઆ થા, ઓર શાયદ વો અપને આપ કો કાબૂ મે રખને કે લિયે ખુદ સે જંગ કર રહે થે. હમ લોગ શુક્રગુઝાર હૈ ઉન ગાંવ વાલોં કે, જિન્હોને હમે પ્યાર ઓર મોહબ્બત કા ના ખતમ હોને વાલા ખઝાના દિયા. બેશક જૈસલમેર કે ઉસ ગાંવ કે વો લોગ હમારી તહઝીબ કા જીતા જાગતા નમૂના હૈ. આખિર મેં અપને સુનને વાલોં કો રેશમા ઓર શેરા કા ગીત સુનવાતી હું, જિસે બાલ કવિ બૈરાગી જી ને લફ્ઝોં કા જામા પહેનાયા હૈ ઓર રાજસ્થાન કે ઉસ ઇલાકે કી પૂરી મંજર કશી કી હૈ. સંગીતકાર હૈ જયદેવ, ઓર જયદેવ કે લિયે યે જરૂર કહુંગી કે જયદેવ ને કભી દૌલત

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
2: હા, સુરત એફએમ.
1: કોણ બોલો?
2: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
1: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
2: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
1: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
3: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.

0: કર્મચારીઓને નિમણૂંક પત્રોનું વિતરણ કર્યું. આ કાર્યક્રમ નાગપુરમાં નેશનલ ફાયર સર્વિસ કોલેજ NFSC ખાતે યોજાયો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં રોજગાર મેળાને સંબોધતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ભરતી થયેલા યુવાનો 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ દેશની યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
1: વિકસિત ભારત 2047 જબ ઉસ ગોલ ઉસ વિઝન કો સામને રખતે હૈ તો હમારા કામ ભી બડા સુગમ હો જાયેગા. ઓર હિંમત સે કામ કરે, અચ્છા કામ કરે, બદલાવ મે પહેલ કરે. જહાં જહાં કોઈ ચીજ મે હમારે નઈ સોચ હૈ, નયે આઈડિયાઝ હૈ, અગર હમ સબને નઈ નઈ ટેકનોલોજીઝ કો એડોપ્ટ કિયા, હમ ભી અપને આપ કો રીટ્રેન કરે, રીસ્કિલ કરે, અપગ્રેડ કરે હમારી નોલેજ, ઓર આગે બઢને કે લિયે કન્ટિન્યુઅસ લર્નિંગ શુડ બી અ પાર્ટ ઓફ અવર લાઈફ.
0: ગુજરાતમાં પણ આજે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં યોજાયેલા પ્રાદેશિક રોજગાર મેળાઓમાં લગભગ 242 ભરતીઓને નિમણૂંક પત્રો અપાયા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે વડોદરામાં, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ રાજકોટમાં ઉમેદવારોને નિમણૂંક પત્રો સોંપ્યા હતા. અમદાવાદમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે સાહીબાગ ખાતે યોજાયેલા રોજગાર મેળામાં હાજરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આજે ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત પ્રગતિ અને પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. રૂબિયોએ આજે બપોરે નવી દિલ્હીમાં સેવાતીર્થ ખાતે પ્રધાનમંત્રી મોદીને મળ્યા. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ભારત અને અમેરિકા વૈશ્વિક હિત માટે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે. આ બેઠક દરમિયાન વિદેશમંત્રી ડોક્ટર જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે સચિવ રૂબિયોએ પ્રધાનમંત્રી મોદીને સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજી, વેપાર અને રોકાણ, ઉર્જા, સુરક્ષા, કનેક્ટિવિટી, શિક્ષણ અને લોકોથી લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિ વિશે માહિતી આપી હતી. સચિવ રૂબિયોએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અમેરિકાનો દ્રષ્ટિકોણ દર્શાવ્યો હતો. શ્રી મોદીએ શાંતિ પ્રયાસો માટે ભારતના સતત સમર્થનની પુષ્ટિ કરી હતી અને સંવાદ અને રાજદ્વારી દ્વારા સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટેના આહવાનનો પુરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ સચિવ રૂબિયોને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની શુભેચ્છાઓ આપવા પણ કહ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે VBG રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા આવતા મહિનાની 21મી તારીખ સુધીમાં મુસદ્દા નિયમો પર વાંધા સૂચનો રજૂ કરી શકે છે. વિકસિત ભારત જીરામજી અધિનિયમ 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા 2005ને બદલે છે. નવા કાયદાનો ઉદ્દેશ નાણાકીય વર્ષમાં વૈધાનિક રોજગાર ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવાનો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર મુસદ્દા નિયમો કલમ 33 અને કાયદાની અન્ય સંબંધિત જોગવાઈઓ અનુસાર ઘડવામાં આવ્યા છે. VBG રામજી અધિનિયમ 2025 આ વર્ષે 1 જુલાઈથી અમલમાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત મજબૂત આર્થિક પાયા અને મજબૂત નિકાસ વૃદ્ધિનો સાક્ષી બની રહ્યું છે. તેમણે કહ્યું કે એપ્રિલમાં નોંધાયેલ નિકાસ વૃદ્ધિની ગતિ મે મહિનામાં પણ ચાલુ રહી છે, જે વૈશ્વિક પ્રતિકૂળતાઓ વચ્ચે ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ પશ્ચિમ બંગાળમાં પ્રથમ હપ્તા તરીકે 527 કરોડ રૂપિયાથી વધુ રકમ જારી કરી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન પશ્ચિમ બંગાળમાં આરોગ્ય સંભાળ પ્રણાલીઓની સમીક્ષા કરી. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર 2 અલગ અલગ કામગીરીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRI મુંબઈ ઝોનલ યુનિટે આશરે 11 કરોડ 25 લાખ રૂપિયાની કિંમતનો 2.25 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો. આ મામલે 4 વિદેશી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. DRI અધિકારીઓના જણાવ્યા અનુસાર આદિસ અબાબાથી આવતા એક પુરુષ અને એક મહિલા મુસાફરને અટકાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને માદક દ્રવ્યવાળા કેપ્સ્યુલ ગળી ગયા હોવાનું કબૂલ્યું હતું. તેમને નજીકના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અધિકારીઓએ લગભગ 7 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો છે. કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજો સુરજ વશિષ્ઠ અને સાગરસિંહ આજે વિયેતનામના દાનાંગમાં એશિયન અંડર 23 કુસ્તી ચેમ્પિયનશીપમાં પુરૂષોની ગ્રીકો રોમન શ્રેણીઓની ફાઇનલમાં પહોંચ્યા છે, જેનાથી ભારતને ઓછામાં ઓછા 2 રજત ચંદ્રક મળવાની ખાતરી થઈ છે. 60 કિલોગ્રામ વર્ગમાં સુરજ વશિષ્ઠ

ટેસ્ટે કિર્ગિસ્તાનના નુરિસ્તાન સુયરકુલોવને 3-2 હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. હવે તેનો મુકાબલો સુવર્ણચંદ્રક માટે કઝાકિસ્તાનના એબેક એથબેકોવ સામે થશે. દરમિયાન 67 કિલોગ્રામ વર્ગમાં સાગરસિંહે સેમીફાઇનલમાં સાઉદી અરેબિયાના મુન્થીર અબ્દુલ્લા એઝાન્ડ ઉપર 4-0 શાનદાર વિજય મેળવ્યો. સુવર્ણચંદ્રક માટે તેનો મુકાબલો ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના આયાતજાન ખાલમાખાનોવ સાથે થશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આજે માહિતી આપી કે ઓઇલ ઇન્ડિયા લિમિટેડે રાજસ્થાનના દાંડીવાલા ફિલ્ડમાં ગેસ બેરિંગ પેઝોન સફળતાપૂર્વક ખોલ્યો છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પુરીએ જણાવ્યું કે ચિછરાઝાનું ફોર્મેશનમાંથી પ્રથમ વખત લગભગ 25,000 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ કુદરતી ગેસનો પ્રવાહ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે ભારત તિબેટીયન બોર્ડર પોલીસની પ્રથમ મહિલા અભિયાન ટીમને માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક સર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે ભારતની દીકરીઓ વૈશ્વિક મંચ પર ભારતની નારી શક્તિને ફરી વ્યાખ્યાયિત કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવાનું મહત્વનું માધ્યમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશમંત્રીએ પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે VBG રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. DRIએ મુંબઈમાંથી 11 કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ જપ્ત કર્યો અને ભારતીય કુસ્તીબાજો સુરસ વશિષ્ઠ અને સાગરસિંહ એશિયન અંડર 23 કુસ્તી ચેમ્પિયનશીપની ગ્રીકો રોમન શ્રેણીની ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હોઉં બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261-22-36-209
1: 0261-22-36-209 પર.
3: હેલો, સુરત FM સ્પીકિંગ.
4: 101.1

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19મા વાર્ષિક રોજગાર મેળામાં દેશના 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કર્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની નિયુક્તિ. અમદાવાદમાં આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી 8,70,00,000 રૂપિયાની ઉછાપત. અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કર્યા. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિકસિત ભારત તરફની યાત્રાને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. રોજગાર મેળો યુવાનોને નવી તકો પૂરી પાડીને સશક્ત બનાવવાની અમારી સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રોજગાર મેળા અંતર્ગત દેશના 47 સ્થળોએ એક સાથે કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રાજ્યના 242 યુવાનોનો સમાવેશ થાય છે. અમદાવાદના શાહીબાગ ખાતે પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસેએ જણાવ્યું કે રોજગાર મેળો દેશના યુવાઓને નવી દિશા, આત્મવિશ્વાસ અને વિકાસની તકો સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. વડોદરામાં રોજગાર મેળા અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે પ્રધાનમંત્રી યુવાનોના કૌશલ્ય અને ક્ષમતાને આધારે સમયસર નોકરી આપવા સતત કાર્ય કરી રહ્યા છે. રાજકોટ રેલ ડિવિઝનમાં 47 ઉમેદવારોને એનાયત નિમણૂંક પત્રો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના વડપણમાં દેશ બદલાઈ રહ્યો છે.
1: 1,00,000 કરોડ રૂપીસ 4 સાલ મેં ખર્ચ કરા જાયેગા. વો 3.5 કરોડ જોબ નિર્માણ કા લક્ષ્ય રખા ગયા. જિસકો નઈ જોબ મિલેગી ઉસકો સરકાર કે દ્વારા 1 EPFO પેમેન્ટ યાનિ કે 15,000 રૂપિયા ઉસકે એકાઉન્ટ મેં DBT સે દિયા જાયે. વૈસે નોકરી દાતા કો ભી 3,000 રૂપિયા કા સહયોગ કરા જાયેગા. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ 10,000 કરોડ રૂપિયા કે ખર્ચ સે દેશ કે MSME ઓર પ્રાઇમ ઇન્ડસ્ટ્રીઝ મેં ઇન્ટર્નશિપ કરને કે લિયે 10,000 સે 19,000 તક દિયા જાયેગા.
0: રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ઇવાન ફેતિસોવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં રશિયન કોન્સ્યુલેટ જનરલે ગુજરાત સાથે ખાસ કરીને દરિયાઈ ક્ષેત્રે જહાજો બનાવવા અને શિક્ષણ ક્ષેત્રે સહભાગીતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશના 40% કાર્ગો હેન્ડલિંગ ગુજરાતના બંદરો પરથી થાય છે. એટલું જ નહીં, સી પ્રાઇસ રિસાયકલિંગ અને શિપ બિલ્ડિંગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ મહિનાની 15 તારીખે પ્રતિ લીટર 3 રૂપિયા, 19મી તારીખે 90 પૈસાના વધારા પછી ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. એકંદરે તાજેતરમાં કિંમતોમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે. ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સામુદ્રધાનીમાં વિક્ષેપો પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો વચ્ચે આ વધારો કરવામાં આવ્યો છે. 26 એપ્રિલના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ આજે રાજ્યના અનેક જિલ્લા અને તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા પંચાયતમાં નીતિનભાઈ પટેલ બહુમતીથી પ્રમુખ અને ઠાકોર માસંગજી રામાજીને બહુમતીથી બિનહરીફ ઉપપ્રમુખ ચૂંટાયેલા જાહેર કરાયા છે. પાટણ અને સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા છે, જ્યારે સરસ્વતી તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 12 બેઠકો મળતા ટાઈ પડી હતી, જેમાં ચિઠ્ઠી ઉછાળવામાં આવતા ભાજપના મહિલા સભ્ય પ્રમુખ મળ્યા છે. જિલ્લાની અન્ય 6 તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની માયા છે. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રાજુ ગામિતની અને ઉપપ્રમુખ પદે ઉષાબેન પટેલની વરણી કરાઈ છે. આહવા, વઘઈ અને સુબીર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની બેઠક 25મી મેના રોજ યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદે ભાજપના ડિમ્પલરાજ અને ઉપપ્રમુખ તરીકે અજીત વસાવાની વરણી કરાઈ છે. નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નયન પટેલ, ઉપપ્રમુખ તરીકે સ્નેહલ પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે દર્શના પટેલની નિમણૂક કરાઈ છે. આજે ચીખલી, ખેરગામ, ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખે પદભાર સંભાળ્યા છે. જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કેયુર પટેલ, ઉપપ્રમુખ તરીકે વિપુલ પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે હિરેન પટેલની વરણી કરાઈ. વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભાજપના કૌશિક પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભાજપના અજય ગામિતની વરણી કરાઈ છે. વલસાડ જિલ્લાની ધરમપર તાલુકા પંચાયતના પ્રમુખ પદે શકુંતલા ચૌધરી તથા ઉપપ્રમુખ પદે રણજીત ચૌધરી ચૂંટાયા છે. છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં આજે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં નસવાડી, પાવીજેતપુર, સંખેડા અને બોડેલીમાં ભાજપનું બોર્ડ બન્યું છે. મહીસાગર જિલ્લાની તમામ 8 તાલુકા પંચાયતો પર ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા છે. પોરબંદરના જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રમુખ પદે યુવા એન્જિનિયર શીતલ ઓડેદરાની બિનહરીફ વરણી થઈ છે, તો ઉપપ્રમુખ તરીકે ગોપાલ કોઠારીની વરણી થઈ છે. આ ઉપરાંત ગાંધીનગર, બનાસકાંઠા, તાપી, વાવથરા, તાપી, પંચમહાલ, બોટાદ, અમરેલી જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની વરણી થઈ છે. અમદાવાદમાં આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી 8 કરોડ 70 લાખ રૂપિયાની ઉચાપત થઈ હતી. આ કેસમાં બેંક ઓફ બરોડાના જોઈન્ટ કસ્ટોડીની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે સહાયક પોલીસ કમિશનર હિરેન્દ્ર ચૌધરીએ વધુ માહિતી આપી.
2: आरबीआई की करेंसी चेस्ट है, उस चेस्ट में से एक वहाँ का जो कर्मचारी है उसने वहाँ से 8 करोड़ 70 लाख की नोट्स है, वो नोट्स लेके वो फरार हो गया था. तो इस आरोपी को अभी हमने अरेस्ट किया है और अरेस्ट करके अभी इसको हम कोर्ट में प्रोड्यूस करने वाले हैं और इसके रिमांड के दौरान इसमें पूरी जाँच हो पाएगी. और ये जो व्यक्ति है ये टेक्निकली काफ़ी साउंड है, खुद एक बैंक का कर्मचारी है. इसकी आगे की पूछताछ में और जो कोई व्यक्ति है जो इसके साथ जुड़े हुए हैं उनके पास से भी रिकवरी होने के पूरे चांसेस है.
0: મોરબી જિલ્લામાં પેટ્રોલ ડીઝલ અંગેની અપાવથી દૂર રહેવા વહીવટી તંત્રએ અપીલ કરી છે. જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સતત જથ્થો જળવાઈ રહ્યો છે.
3: પેટ્રોલ અને ડીઝલના જથ્થા બાબતે જે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે, આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને અફવાઓની અસરમાં આવીને બિનજરૂરી ખરીદી કે પેનિક બાઇંગ ટાળવું. રાજ્ય સરકારની સીધી દેખરેખ હેઠળ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં પેટ્રોલ કે ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હાલમાં કોઈ પણ પ્રકારની અછત કે શોર્ટેજ નથી.
0: ગ્રીન ટેકનોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટ થશે. વિવિધ જિલ્લાના 20 માર્ગો પર 1,147 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવશે. પર્યાવરણને અનુકૂળ આધુનિક ટેકનોલોજીથી ખર્ચમાં પણ ઘટાડો થશે, ત્યારે રસ્તાઓનું આયુષ્ય પણ લાંબુ થશે. આ પ્રક્રિયામાં હયાત રોડના જૂના મટીરીયલને ફરી ઉપયોગ કરીને રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખર્ચમાં ઘટાડાની સાથે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે. અમદાવાદના સાંતેજ વિસ્તારમાંથી આવેલી એક ફેક્ટરીમાં કેમિકલ એન્ડ પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાતા રો મટીરીયલમાં શુક્રવારે સાંજે આગ લાગી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આશરે 80 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું છે. આજે સવારે ફેક્ટરી પરિસરમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી. દરમિયાન અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રત્નાકર બિલ્ડિંગમાં આજે સવારે આગ લાગી હતી, જોકે અગ્નિશમન વિભાગે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઉનાળાની રજાઓ તથા મુલાકાતીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અટલ બ્રિજ, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક તથા મૂનટ્રેલ પાર્કના સમયગાળામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં સાબરમતી રિવરફ્રન્ટ હેઠળ આવેલ તમામ ગાર્ડન રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવે છે, જે હવે રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગરમાં રાજ્યનો સૌથી વધુ 43.8 ડિગ્રી સેલ્સિયસ

તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 43.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. હાલ રાજ્ય પર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે અને પંજાબથી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન સુધી સક્રિય ટ્રફલાઇનના પ્રભાવને કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના

0: हनुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ, नीम और राजपुर तक शामिल है। और इसके अलावा डेट से लेकर डेट 7 तक राघवेंद्र प्रबल करेगा, तो गुजरात स्पीड से सारे डिस्ट्रिक्ट है।
1: अंतमा मुख्य समाचार फरी एक वार। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19મા વાર્ષિક રોજગાર મેળામાં દેશના 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કર્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની નિયુક્તિ. અમદાવાદમાં આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી 8 કરોડ 70 લાખ રૂપિયાની ઉચાપત અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
2: હમણાં આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ આપ કે લિયે.